નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.
1: દિલ તમને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ રેડિયો પાલનપુરના આ ભગવદ્ ગીતા વિષયક પ્રસારણમાં આપણે 9મા અધ્યાય સુધી પહોંચ્યા છીએ. એક પછી એક અધ્યાય અને અધ્યાયમાં એક પછી એક શ્લોકને જોતા જોતા આપણે 9મા અધ્યાયમાં અત્યારે ચાલી રહ્યા છીએ. 9મા અધ્યાયને રાજવિદ્યા રાજગુહ્ય યોગ કહે છે, એટલે કે વિદ્યાઓમાં શ્રેષ્ઠ અને ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર ગોપનીય ગુપ્ત એવી જે વાતો છે એ ની અંદર એની અંદર પણ જે સર્વશ્રેષ્ઠ રાજગુહ્ય ગુહ્યોમાં

મહારાજ, ગોપનીય મહારાજ, આપણે પેલા વાત કરી હતી કે બધું જ્ઞાન, બધી વિદ્યાઓ બધાને માટે હોતી નથી. જે જેને લાયક છે તેને તે વિદ્યા અપાય. આપણા પૂર્વ પુરુષો, આપણા વિદ્વાનો એ વાતનો ખ્યાલ રાખતા કે જે વિદ્યા હું પ્રદાન કરું છું તે વિદ્યાને ગ્રહણ કરનાર સુપાત્ર છે કે નહીં. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને વરે. ગમે તેને ગમે તે જ્ઞાન કહી દેવાય નહીં. અને કારણ છે કે જ્યારે જ્ઞાનની વાત કરીએ ત્યારે એ માહિતીઓનો ભંડાર નથી. નહીં તો સૌથી મોટો ગુરુ ગૂગલ ગુરુ થઈ ગયો હોત. એની અંદર માહિતીઓ ભરેલી જ છે, તમે ખોલો આંગળીની ટેરવે છે. પણ એને આપણે જ્ઞાન કહેતા નથી. અને જ્ઞાન અને વિદ્યા એ બે ભેગા મળે ત્યારે એ જ્ઞાન અનુભવ સિદ્ધ હોય એ જરૂરી છે. એટલે રાજવિદ્યા રાજગુહ્ય યોગની શરૂઆત કરતા પહેલા ભગવાન કૃષ્ણએ કહ્યું કે હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન હવે કહીશ, તું એનો અધિકારી છે. અને સુયવે, અને તું એને બરોબર સાંભળીને સમજવાનો પ્રયત્ન કર. બીજા કોઈને અત્યારે કહીશ તો એ સમજી શકશે નહીં. તો આ રાજવિદ્યા કે રાજગુહ્ય યોગ જેને કહે છે, એ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યા પછી, એ જ્ઞાનને પવિત્ર જ્ઞાન કહ્યું, એ જ્ઞાનને ઉત્તમ જ્ઞાન કહ્યું બીજા શ્લોકની અંદર, અને જેનું ચોક્કસ સીધે સીધું ફળ મળી જાય છે એવું પણ કહ્યું. અશ્રદ્ધાના પુરુષા ત્રીજા શ્લોકમાં આપણે જોયું હતું કે જેને શ્રદ્ધા નથી તે અશ્રદ્ધાના, શ્રદ્ધા એટલે વિશ્વાસ હોવો એટલો માત્ર અર્થ નથી, એનાથી ગંભીર અર્થ છે. તો જેને આ જ્ઞાનમાં વિશ્વાસ શ્રદ્ધા નથી, જે આ જ્ઞાન તરફ પૂરેપૂરી નિષ્ઠાથી પૂરેપૂરી પ્રમાણિકતાથી જિજ્ઞાસા દર્શાવતો નથી, એને આ જ્ઞાન કોઈ ફાયદો નહીં કરે. એના માટે તો સંસારની પરિવર્તનશીલતા ચાલુ રહેશે, એટલે સારા કામો કર્યા હશે તો કોઈ સારા ફળ મળશે, પણ સંસાર એનો નાશ નહીં થાય. ફરી પાછું એને સંસારમાં આવવાનું, ફરી પાછું મૃત્યુ આવે, ફરી પાછો જન્મ આવે, ચક્ર ચાલ્યા કરે. આપણે પેલી રેંટની વાત બે એક વખત કરી છે કે પાણીમાં રેંટ ચાલતો હોય તો નીચે જાય, પાણી ભરાય, ઉપર જાય, ઠલવાય, ફરી નીચે જાય, પાણી ભરાય, ફરી ઉપર આવે, ઠલવાય. આ જે ક્રમ છે એ જ સંસારનો ક્રમ છે. એટલે અને મૃત્યુ સંસાર એવો શબ્દ વાપર્યો ત્રીજા શ્લોકમાં. આ મૃત્યુ સંસારનો જે ચક્ર છે એનો જે માર્ગ છે એની અંદરથી પેલો શ્રદ્ધા વિનાનો માણસ બહાર આવી શકશે નહીં. પછી પણ વાત આવે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંયત તત્પરેન્દ્રિય, આવું ગીતામાં કહેવાયેલું જ છે, અહીંયા પણ એની એ વાત કહી. તો શ્રદ્ધાપૂર્વક જિજ્ઞાસા ધારણ કરવી જોઈએ. શ્રદ્ધાપૂર્વકની જિજ્ઞાસા નહીં હોય તો ઉપર છેલ્લી જિજ્ઞાસા હશે અને એ માહિતી તો આપશે, જ્ઞાન નહીં આપે. અને જ્ઞાન આવશે તો વિજ્ઞાન નહીં હોય એની સાથે. એટલે પૂરેપૂરી શ્રદ્ધાથી પોતાની આ વિષયની શ્રદ્ધા એને જાગૃત રાખવી, એમાં નિષ્ઠા, એમાં પ્રમાણિકતા, એમાં જેમ કહેવાય તેમ કરવાની તત્પરતા, આ બધું હશે તો આ જ્ઞાન પ્રાપ્ત થશે. બાકી ઇન્ફોર્મેશન તો મળશે. આપણે હું ને તમે જે ગીતાનું અત્યારે અધ્યયન કરી રહ્યા છીએ તો એમ નહીં કહી શકાય કે આપણને ગીતાનું જ્ઞાન થયું, કે એમ પણ નહીં કહી શકાય કે આ ગિરીશભાઈ ઠાકર ગીતાનું જ્ઞાન ધરાવે છે. નહીં,

તો ગીતાના શબ્દોનો અર્થ કરે છે. પણ જ્ઞાન તો આપણા ચિત્તની અંદર જાગૃત થાય આના આધાર ઉપર, અને એ આપણા ચિત્તના અંદર જાગૃત થાય એ માટે શ્રદ્ધાવાન હોવું, એ માટે નિષ્ઠાવાન હોવું, એ માટે પ્રમાણિક હોવું, એ માટે તીવ્ર જિજ્ઞાસા જાગૃત રહેવી એ જરૂરી છે. નહીં તો મૃત્યુ સંસારના ફેરા ચાલુ જ રહેશે. તો એ એમ કહે છે કે જે લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે એ લોકો તો મોક્ષના માર્ગે જાય જ છે, પણ શ્રદ્ધા નથી એ લોકો મારા પદને પ્રાપ્ત કર્યા સિવાય ફરી પાછા આ જ પ્રમાણે, કારણ કે આ ધર્મનું તત્વ જાણવું જરૂરી છે, અને તત્વ જાણવા માટે એ પ્રકારના શ્રદ્ધાવાન હોવું જરૂરી છે, નહીં તો સંસારનો માર્ગ તો છે એ ચાલ્યા કરશે. શું છે તો પરમ પદને પ્રાપ્ત કરવાની વાત છે. આ પરમ પદ કેવું હોય, એને આકાર હોય, એને સ્થાન હોય. કોઈ મકાન બનાવવાનું હોય તો મકાનની નીચે સરસ મજાનો પાયો હોય, એની ઉપર દિવાલો હોય, એની અંદર ખંડ હોય, એની ઉપર કળશ હોય, જોઈ શકીએ આપણે. એવું આ સ્થાન છે તો એનો આધાર કયો? આવા પ્રશ્નો થવા જોઈએ. પ્રશ્નો તો અર્જુન પૂછે જ છે, જ્યાં એને શંકા પડી ત્યાં તરત પ્રશ્ન પૂછે છે, અને એ પ્રશ્ન પૂછે છે અને કૃષ્ણ જવાબ આપે છે, એટલે જે સંવાદ રચાય છે એની અંદરથી આપણને જાણવા મળે છે. એટલા માટે એના માટે ઉપનિષદ શબ્દ વપરાયો, ભગવદ્ ગીતા સુ ઉપનિષદ સુ. તો એ સ્થાન વિશેની, એ સ્વરૂપ વિશેની, એ જેના માટે હું શબ્દ વાપરે છે કૃષ્ણ, બીજાઓને તો એમ કે અહંકાર ન હોવો જોઈએ, અને અહીંયા હું શબ્દ વાપરીને વાત કરે છે, તો એ અહમ સમગ્ર સૃષ્ટિ માટે, સમગ્ર બ્રહ્માંડ માટે, સમગ્ર ભૂત દ્રવ્યો માટે વપરાયેલો છે એ સમજવું એ જરા મુશ્કેલ છે. નહીં તો કૃષ્ણનો અહંકાર કહેવાય, પણ કૃષ્ણ કૃષ્ણ જ નથી ત્યાં. એ વાતને સમજીને પછી આ આગળના શ્લોકો આપણે જોવાના છે. એમાં કૃષ્ણ નામની વ્યક્તિનો કોઈ અહંકાર નથી. કૃષ્ણ નામની, વાસુદેવ નામની, નંદકુંવર નામની, દેવકી નંદન નામની, યશોદા નંદન નામની, રાધા વલ્લભ નામની કોઈ વ્યક્તિ, બે હાથ બે પગ ધારી, એ અર્થ જ્યારે અહીંયા મમ હું એમ કહેવામાં આવે છે ત્યારે લેવાનો નથી આપણે. કારણ કે અહીંયા કૃષ્ણ પરમ પુરુષ છે, પરમાત્મ તત્વ છે. આ તત્વ જ્યારે સ્વયં આવીને આપણી આગળ વાત કરે ત્યારે આપણને શ્રદ્ધા ન બેસે, કારણ કે આપણને તો દેખાય કે આ માણસ વાત કરે છે, અહીંયા તો માણસ વાત નથી કરતો. આ માણસ વાત કરે છે અને છતાં માણસ વાત નથી કરતો, એ તો શ્રદ્ધા વિના સમજી શકાય નહીં. એ સમજવાનું છે આપણે. એ હવે શું કહે છે ચોથા શ્લોકમાં, માયા તમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. માયા અવ્યક્ત મૂર્તિના જગત તતમ, હું કે જે અવ્યક્ત મૂર્તિ છે, એટલે જે વ્યક્ત નથી. વ્યક્ત નથી એટલે જેને આકાર નથી, આકાર નથી એટલે જેને ઇન્દ્રિયો વડે પામી શકાય એમ નથી. ઇન્દ્રિયો વડે પામી શકાય નહીં, કારણ કે ઇન્દ્રિયો તો આ તત્વ દ્વારા ઉત્પન્ન થયેલ જગતનો એક નાનકડો ભાગ માત્ર છે, તો એ કેવી રીતે પામી શકે? અંશ છે પોતે પૂર્ણને કેવી રીતે પામી શકે? ન પામી શકે. મેં વાત કરી એ જ, એ કૃષ્ણ એટલે માયા, હું મારા વડે એમ કે તારે મારા વડે, કોના મારા વડે? તો કે અવ્યક્ત મૂર્તિના. આ તમે જે જોઈ રહ્યા છો કૃષ્ણને, જે અર્જુનના સારથી તરીકે કામ કરે છે, એ તો વ્યક્ત મૂર્તિ છે, એ તો વ્યક્ત છે, એને તો જોઈ શકાય છે,

એના તો હાથમાં લગામ છે, એના તો માથા ઉપર મોરપિત છે. એ નહીં વ્યક્ત મૂર્તિ નહીં, જે પરમ તત્વ છે કે જેને કોઈ મૂર્તિ જ નથી, જેને કોઈ સ્વરૂપ જ નથી, જે અવ્યક્ત છે. અવ્યક્ત પણ પાછું બ્રહ્માદિ છે, આ જગતના મૂળમાં જઈએ તો એક જગ્યાએ અવ્યક્ત તત્વ આવે છે, એનાથી પણ જે પર છે એનું પણ જેણે સર્જન કર્યું છે. તો આ આખું એ જગત અવ્યક્ત મૂર્તિ એવા મારા વડે તતમ વ્યાપ્ત છે, પરિપૂર્ણ છે, ભરેલું છે, નિર્મિત કરેલું છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત કિંચ જગત્યામ જગત. ઈશાવાસ્ય ઉપનિષદનો સીધો પહેલો શ્લોક છે આ, આપણે આ પહેલા આનો ઉલ્લેખ કર્યો છે. તો અવ્યક્ત મૂર્તિના મયા ઇદમ સર્વમ જગત તતમ, અને એમ હોવાને કારણે આ આખું એ જગત જે કાંઈ તમને જણાય છે, દેખાય છે, સંભળાય છે, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મથી સ્થૂળમાં સ્થૂળ સુધી વ્યાપેલું છે, એ મારા વડે વ્યાપ્ત છે. ત્યાં હું છું, ત્યાં હું છું એટલે એની અંદર આમ નાનકડું એક સ્વરૂપ થઈને નિવાસ કરું છું એમ નહીં, મોટું ઘર છે એમાં હું છું એટલે એમાં મારું પેણો એક ઓરડી છે એવા અર્થમાં નથી. એ કહે છે કે મત્સ્થાની સર્વભૂતાની, બધા જ ભૂત તત્વો, બધા જ ઉત્પન્ન થયેલ તત્વો એ મત્સ્થાની મારામાં છે, મારી અંદર છે. તો હું અવ્યક્ત છું તો મારું સ્વરૂપ કેવડું? આપણે કહ્યું હતું ને કે અણો અણીયાન મહતો મહીયાન, અણુથી અણુ અને મહત્થી મહત. તો આ જગત તો ધીમે ધીમે ધીમે ધીમે ધીમે સ્થૂળ બનતા બનતા બનતા આજે જે પરિસ્થિતિ છે એને પામ્યું છે. પંચભૂત એ તો સ્વર્ગ પ્રક્રિયાનું અંતિમ તત્વ છે, સ્થૂળમાં સ્થૂળ તત્વ છે. તો એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કલ્પો તો એ મારી અંદર છે. મત્સ્થાની સર્વભૂતાની, બધા પ્રાણીઓ મારામાં છે, હું એમનામાં નથી. આપણે એમ કહીએ ને કે ભાઈ આપણામાં ઈશ્વર છે, તો આપણામાં ઈશ્વર છે એમ કહીએ તો આપણે એમ કહીએ ક્યાં છે ભાઈ, કઈ જગ્યાએ? આંખમાં છે, નાકમાં છે, કાનમાં છે, આખામાં છે. તો આખામાં છે તો આખે આખો તો બાકી બધું શું છે ને કેવી રીતે છે? પ્રશ્નો તો અનેક ઊભા થાય. તો આ અવ્યક્ત છે, એની અંદર સર્વભૂતો છે અને એ કોઈનામાં નથી, કોઈનામાં નથી અને બધામાં છે. આ જે એક વસ્તુ છે એને સમજવી સહેલી નથી. એટલે કહ્યું કે કોઈક અધિકારી જાણે સમજી શકે. મત્સ્થાની સર્વભૂતાની, બધા પ્રાણીઓ મારામાં છે. ન ચાહમ તેષુ અવસ્થિતઃ, હું એમનામાં રહેલો નથી. કારણ કે એમનામાં રહેલો કે તો એક એનું પોતાનું પણ ક્યાંક નાનકડું મોટું વ્યક્તિત્વ આવે તે નથી, તે તો અવ્યક્ત છે અને છતાં બધું એનામાં છે. એટલા જ માટે એને ગુહ્ય તમમ કહ્યું. અને કેવી રીતે સમજી શકાશે? સમજી શકાય નહીં એવી વસ્તુ છે. ન ચ મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ. હમણાં કહ્યું કે બધું મારામાં છે અને હવે કહે છે કે મારામાં કશું નથી. ન ચ મત્સ્થાની ભૂતાની, આ ભૂત મારામાં સ્થિત છે એમ કહીએ તો પણ સાચું નથી પડે એવું. આ મારી એક યોગ ઐશ્વર્ય એ એટલે ઈશ્વરીય યોગ શક્તિ જે પરબ્રહ્મ સિવાય, પરમાત્મ તત્વ સિવાય ક્યાંય ન જોવા મળે, યોગ શક્તિ છે, ઐશ્વર્ય શક્તિ છે, ઈશ્વરત્વની શક્તિ છે.

योगमैश्वरम, अमारू योग युक्त ऐश्वर्य ये तू जो जो आके भी विशिष्ट स्थिति छे, मारा मां छे, मारा मां नथी, हूँ कोई ना मां नथी ने बधु मारा थी छे। आ वात ने समझवी मुश्किल पड़े, कारण के एक केवल शक्ति स्वरूप छे, बहु चौक्स नहीं पण थोड़ो थोड़ो अनुकूल पड़े एवो दाखलो आपीए आपणे। तो ट्यूबलाइट छे एनी अंदर प्रकाश छे, पंखो छे एनी अंदर विद्युत छे, पेलामां विद्युत छे, विद्युत देखाय छे, वायर मांथी पसार थती अने अड़को तो खबर पड़े छे, बाकी ना खबर पड़े छे। पंखामां ए गतिशक्ति रूपे छे अने ट्यूबलाइटमां ए प्रकाश शक्ति रूपे छे, पण ए शक्ति छे, એનું ઐશ્વર્ય જુઓ। તમે એમ કહો કે હા આ વિદ્યુત શક્તિ પ્રકાશ આપનારી છે, તો પંખો કેવી રીતે ચાલે છે? ગીઝરમાં ઉષ્મા આપનારી છે, તો કુલરમાં ઠંડક કેવી રીતે પેદા થાય છે? આ જે ઉર્જા છે, જે શક્તિ છે, એ શક્તિ પેલી જ્યાં શક્તિ નથી ત્યાં છે, તેથી તે શક્તિમાન છે તેવું દેખાય છે। આ વાત સમજવાની છે। શક્તિ દેખાતી નથી, પણ શક્તિ જ્યારે દ્રવ્યમાં જાય છે ત્યારે ત્યાં તે તે સ્વરૂપમાં દેખાય છે, જુદા જુદા। આપણે સમજી જ ના શકીએ પંખામાં ગતિ કેવી રીતે આવી, અને ટ્યુબલાઇટમાં પ્રકાશ કેવી રીતે આવ્યો, અને ફ્રીઝમાં ઠંડક કેવી રીતે આવી, અને ગીઝરમાં ગરમી કેવી રીતે આવી। એક જ એ શક્તિ જ્યાં જાય છે ત્યાં એનામાં પ્રકાશ છે, એનામાં ગતિ છે, દેખાય છે ના? એ તો વિદ્યુત સ્વરૂપ છે, એનર્જી રૂપ છે, શક્તિ સ્વરૂપ છે। તો આ મારું યોગ ઐશ્વર્ય તું જો કે મારામાં છે, મારામાં નથી। ન ચ મત સ્થાની ભૂતાની પશ્ય મે યોગમ ઐશ્વરમ ભૂત બ્રહ્મ ન ચ ભૂતસ્થ ભૂત બ્રહ્મ। આ ભૂત માત્ર જે કઈ છે એ ભૂતોને વૃત ધારણ કરનાર, ભરણ કરનાર, પોષણ કરનાર, એમના હોવાપણાને, એમના અસ્તિત્વને ધારણ કરે તે ભૂત વૃત, ભૂતોનો ભરતા એ હોવા છતાં ભૂત વૃત અને ભૂત ભાવન અને ભૂતોને ઉત્પન્ન કરનાર, ભૂતોનું ભરણ પોષણ કરનાર, ભૂતોને ધારણ કરનાર, અને છતાં નચ ભૂતસ્થ એ ભૂતમાં રહેલો પણ નથી અને છું પણ ખરા। પ્રાણીઓ જે કઈ જન્મ્યું છે, જે કઈ સ્થૂળ કે સૂક્ષ્મ છે, જે કઈ આપણને ચેતન કે અચેતન દેખાય છે, એ બધું જ આ બ્રહ્મ સ્તંભ પર્યંત એક તણખલાથી શરૂ કરીને બ્રહ્મ સુધીનું બધું જ એની જે સ્થિતિ છે, એ જે કઈ છે તે મારા કારણે છે, અને છતાં હું એમાં છું એમ નહીં કહી શકું। ભૂત ભૃત ભૂત ભાવન, હું ભૂત ભૃત છું, ભૂત ભાવન છું, અને છતાં ન ચ ભૂતસ્થ એ ભૂતમાં હું રહેલો છું એમ નહીં કહી શકાય। યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય। એક દ્રષ્ટાંત આપે છે, અહીંયા ઉદાહરણ આપે છે, યથા જેમ કે, આવું કેવી રીતે બને? તો એક લૌકિક ઉદાહરણ આપે છે, જેમ આપણે હમણાં થોડી વાર પહેલા એક લૌકિક ઉદાહરણ જોયું કે વિદ્યુત શક્તિ જે છે એ પસાર થતી થતી થતી બલ્બમાં આવે તો પ્રકાશમાં રૂપાંતરિત થઈ જાય, આપણને પ્રકાશ દેખાય, એનર્જી ના દેખાય। એમ પ્રાણી માત્રની સાથે સંકળાયેલા હોવા

છતાં એની અંદર છે એમ નહીં શકાય, એ એનું સ્વરૂપ છે એમ નહીં કહી શકાય. તો એનો દાખલો અહીંયા ગીતાકાર જરા જુદી રીતે આપે છે કે યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ, આકાશમાં છે, આકાશની અંદર વાયુ છે. આકાશ એટલે ખાલી જગ્યા, જે એટલી કઈ ખાલી જગ્યા છે એ બધી જ ખાલી જગ્યા એને વાયુ કહીશું. એની અંદરથી જો વાયુને શોષી લે તો શૂન્ય અવકાશ થાય, તો બધું ડબ ડબ ડબ કરતું બંધ થઈ જાય. આકાશ જે કઈ છે એમાં વાયુ છે, જેટલી કઈ ખાલી જગ્યા છે એમાં એ આપણને દેખાય નહીં. યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ, જેમ આકાશમાં ઉતરેલો વાયુ એ સર્વત્ર ગો, એ બધે જ જઈ શકે એમ છે. જ્યાં ટેબલની નીચે પણ એ જ વાયુ હોય ને ઉપર પણ એ જ વાયુ હોય, અને આપણે પંખો ઝડીએ તો એ વાયુ હાલવા પણ માંડે, જ્યાં લઈ જવો હોય ત્યાં જાય પણ ખરા. યથા આકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન, તથા તેવી રીતે સર્વાણી ભૂતાની મત્સ્થાની થી ઉપધારય. મારામાં નથી એમ કહ્યું ને, હવે મારામાં છે એમ કહ્યું. તો એવી રીતે જેમ આકાશમાં વાયુ રહેલો છે અને બધે જાય છે, એવી રીતે તું મત્સ્થાની ભૂતાની, ભૂત માત્ર મારામાં છે એમ સમજી લે. સમજવું જરા અઘરું છે, પણ આ તું સમજી લે

हे कौंतेय, आ बद्दा ज जे प्राणियो छे, भूतो छे, जे उत्पन्न थाय छे अने नाश पामे छे, ए अंते तो मामिकाम प्रकृतिम यान्ति, मारी प्रकृति ने पामे छे। हूँ जे छू ते थी जाए, कल्पक्षये क्यारे थी जाए, तो कल्पनो अंत थाय, सर्जनो अंत थाय। आपणे जेना माटे शब्द वापरीए छीए, प्रलय आवे, दुनियानो नाश थाय, त्यारे એ મારી પાસે આવી જાય છે, મારામાં સમાઈ જાય છે, મને પામે છે એમ નહીં કહેવાય, મારામાં સમાઈ જાય છે। એટલે એ જે અવ્યક્ત છે, એ અવ્યક્તની અંદર સમાઈ જાય છે, અને પાછા એના એ કલ્પાદૌ ફરી પાછો કલ્પ શરૂ થાય છે, ત્યારે વિસૃજામ્યહમ, હું એનું ફરી સર્જન કરું છું। આ ચાલ્યા કરે છે, આ ચાલ્યા કરે છે। જે વખતે કલ્પનો અંત થાય, એ વખતે પ્રલય થાય, એ વખતે બધું લય થતું જાય છે, અને લય થતા થતા થતા થતા મારી પ્રકૃતિમાં સમાઈ જાય છે। સાંખ્ય દર્શન પોતાના તત્વોની ગણના કરાવે ને તો એમ કે મૂળ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિમાંથી પ્રધાન ઉત્પન્ન થયું, પ્રધાનમાંથી અહંકાર ઉત્પન્ન થયો, એમાંથી મન ઉત્પન્ન થયું, એમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ, પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થઈ, પાંચ તન્માત્રાઓમાંથી પંચભૂત ઉત્પન્ન થયા, અને જે વખતે પ્રલય થવા માંડ્યો, એ વખતે ભૂત તન્માત્રામાં લય થઈ ગયા, તન્માત્રાઓ અહંકારમાં લય થઈ ગઈ, અને એમ કરતા કરતા ફરી પાછા પ્રકૃતિમાં પહોંચી ગયા। તો કલ્પાંતે જે વખતે પ્રલયાવસ્થા આવે છે, જે વખતે આ સૃષ્ટિનો વિનાશ થયો એમ આપણે કહીએ, વિનાશ તો થતો જ નથી સંપૂર્ણપણે, કશી કોઈ વસ્તુનો વિનાશ નથી થતો, પણ આપણે એમ કહીએ કે પ્રલય અવસ્થા આવી તો મારામાં લય થઈ જાય, મારી પ્રકૃતિમાં લય થઈ જાય છે, અને જે વખતે ફરી પાછી શરૂઆત થાય છે સૃષ્ટિની, તો હું એનું સર્જન કરું છું। એને સર્જવા માટે પણ કોઈ નવું તત્વ નથી, તત્વ બીજું હોય જ નહીં, આ તો એક જ તત્વ છે, જેમાંથી આ આવિર્ભાવ પામ્યું ને આ તિરોભાવ પામ્યું। આ આવિર્ભાવ અને તિરોભાવ એની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે। એટલે આપણે આ ગયા આગળના પેલામાં જોયું હતું કે કશું

0: તમે બ્રહ્મલોકમાં જશો તોય પુનરાવર્તનમાંથી બચી શકશો નહીં. પેલું તો ચાલ્યા જ કરશે ચક્ર, પુનરભિજનમ પુનરભિમરણમ પુનરભિજનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. શંકરાચાર્ય કહે છે, પાહી, હે પ્રભુ, મને આમાંથી બચાવ ને. એટલે આમાંથી બચવા માટે એને શરણે જવું પડે. એ જ વાત છે કે આ જગત બધું જે રીતે મારામાંથી વ્યક્ત થયું અવ્યક્તમાંથી, એવી રીતે વ્યક્તમાંથી ફરી પાછું અવ્યક્તને પહોંચશે. આપણે સાતમા શ્લોક સુધી પહોંચ્યા છીએ. નવમા અધ્યાયના સાતમા શ્લોકમાં આપણે આ જોયું છે, અને હવે જ્યારે આપણે શરૂ કરીશું ફરી, ત્યારે ભગવદ્ ગીતાના નવમા અધ્યાયના આઠમા શ્લોકથી શરૂ કરવાના છીએ. જે લોકો મને સાંભળે છે અત્યારે, આ રેડિયોને સાંભળે છે, એ લોકો જો ખરેખર ગીતાનો અભ્યાસ કરતા હોય, અધ્યયન કરતા હોય, પોતાની પાસે ગીતાનું પુસ્તક લઈને બેસતા હોય, અને એની અંદર પણ જો શબ્દોના અર્થો આપ્યા હોય એવું પુસ્તક લઈને બેસતા હોય, તો એમને ખરેખર આ વાતને સમજવામાં આનંદ આવતો હશે. આપણે ઈચ્છીએ કે આપણે ગીતાને સુપેરે સમજવાનો ની દિશામાં સાચો પ્રયત્ન કરીએ. હવે આપણે આગળ જ્યારે મળીશું ત્યારે આઠમા શ્લોકથી શરૂઆત કરવાની રહેશે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9562 99 6688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9562 99 6688 9592 99 6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
2: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન. હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું, તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: लीली पेरी मोटर तो अटकी गई, बंद पड़ी गई। बोलो हवे गाड़ी बंद पड़े तो शू करवू? क्यारेक तमारा घरे हूँ बनतू हशे ने, तमारा पप्पाए कीधु हशे के आजे हूँ तमने फरवा लई जाइश। તમે બધા સરસ મજાને તૈયાર થઈને બેસી જાઓ અને રાહ જુઓ કે પપ્પા ક્યારે ફરવા લઈ જાય, ક્યારે ફરવા લઈ જાય। પણ થાય શું, ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ મજાના મિત્રો હોય, પણ ગાડી તો એ ચાલીને અટકી। શું કરીએ હવે, ગાડી અટકી ગઈ
1: તો હવે અહીંયાથી બેન આપણે ધક્કા મારવા પડશે ગાડીને।
0: હા ભાઈ હેલી બેન, મારો ધક્કા,
1: પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મારાવે તો।
0: આ બાળકો તો તૈયાર જ છે,
1: તૈયાર છો ને બધા ધક્કા મારવા।

0: ધક્કા માર્યા, ધીરે ધીરે ગાડી આગળ ચાલી. તો મિત્રો, તમને ખબર છે કયા કયા પ્રકારની ગાડીઓ હોય? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતું તો હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો છો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને વળી ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

લઈ ક્યાં ગઈ ખબર છે? પરીઓના દેશમાં લઈ ગઈ. એ તો આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી. બરાબર, હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

हेलो नमस्कार, 90.4 मेगाहर्ट्ज़ पर रेडियो पालनपुर पर आप सबनो हार्दिक स्वागत छे। हूँ छू आरजे एआर अने लईने आवो छू डॉलर वहु नवलकथा। सुधामूर्ति लिखित अने सुधा मेहताए जेने गुजराती में अनुवादित करी छे ते नवलकथाना अंशों ने जीवन में वर्षो पहला लखायेली पोतानी केटलीक पारिवारिक अनुभूतिओ मित्रों नहीं वातो अने ए समयना एक सामाजिक कार्यकर्ता तरीकेना पोताना विचारों ने निरूपण करती सुधामूर्तिनी आ नवलकथा आजे पण एटली ज तादृश्य छे। श्रोता मित्रों, आपणे गत एपिसोड में बात करी हती कि श्याम ने हवे अमदावाद में नवी नौकरी मळी गई छे अने ज्यां रहेतो हतो त्यांना सौने अने पोतानी पहेली प्रीतनी ए अनुभूति दर्शावती व्यक्ति ने पण ત્યાં છોડી અને અમદાવાદ આવે છે। શ્યામ, ગિરીશ અને સુરભી એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા। ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું અને આથી મોટું ઘર બાંધવાની તો ઈચ્છા હતી, પણ એ સમયે તે બાંધી શકાય તેવું ન હતું। અને અમદાવાદના આ પરિવારમાં ઉછરેલા વ્યક્તિ એટલે કે શ્યામ, એને જ્યારે વધુ સપના અને વધુ મોટા મકાન, વધુ પ્રસિદ્ધિ અને મિલકત વસાવવી હોય ત્યારે વિદેશ એ એના માટે એક અદ્ભુત સ્વપ્ન હતું। હંમેશા તેના બા નીલાબા કહેતા હતા કે મારો શ્યામ તો પૈસે ટકે સુખી થશે અને એ ત્યાં એટલે કે અમેરિકામાં સફળ માણસ બનવાનો છે અને ત્યાં પહોંચી અને આપણા પરિવારને ઊંચું લઈ આવશે। અને આ વાત થતી ત્યારે એ બંને પરિવારના પતિ પત્ની એ પોતાના ઝઘડામાં પણ આ વાતનો ઉમેરો કરી અને પછી ભવિષ્યના સ્વપ્નાઓ સેવી લેતા હતા। હવે શું થશે અને કેવી રીતે એ વાતને આજે માણીશું। સમય થયો છે ગીતનો, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

શ્યામને પોતાની નવી નોકરી ખૂબ જ ગમી ગઈ. તેણે દિલ દઈને કામ કરવા માંડ્યું. બહુ જલ્દીથી તે તેના ઉપરીઓમાંનો એક માનીતો વૈજ્ઞાનિક બની પણ ગયો. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શ્યામના લગ્ન માટેના માંગા આવવા શરૂ થઈ ગયા, પણ શ્યામ કે તેની માતા આ તબક્કે તેના લગ્ન માટે તૈયાર ન હતા. તેમની યોજના એ હતી કે કમસે કમ એક વર્ષ સુધી શ્યામે એટલા પૈસાની બચત કરવી કે જેથી ઘરમાં એક માળ ઉમેરી શકાય, ત્યાર પછી જ લગ્નનો વિચાર કરાય, તે અગાઉ નહીં. વળી એક બીજો વધુ સારો વિકલ્પ તો હતો જ, અમેરિકા. હવે તો તે જ સૌથી ઊંચી મહત્વાકાંક્ષા તેના માટે બની ગઈ, જીવનનું સૌથી મહત્વનું ધ્યેય. શ્યામે બહુ જ શિષ્ટતાથી આવતા બધા માંગાઓ નકારી દેવા માંડ્યા. મનોહરલાલને નિવૃત્ત થવામાં હજી બીજા 2 વર્ષ બાકી હતા. તેમના 2 દીકરાઓ આ 2 વર્ષમાં જે કંઈ

બચત કરી શકે તે તેમની બહેન સુરભીના લગ્ન માટે વાપરી શકાય અને આવી યોજના કુટુંબે ઠરાવી હતી. જો કે ગિરીશ પાસેથી કંઈ બહુ આશા રાખી શકાય તેમ ન હતી. તેની આવક તો એટલી જ હતી કે તેમાંથી તેને પોતાની જરૂરિયાતો પૂરી થઈ જાય. આથી જળુંબી રહેલા મોટા બે ખર્ચાઓનો મૂળ ટેકો કરનાર તો શ્યામ જ રહેવાનો. આ નાણાકીય કટોકટીમાં નીલાબા કેવળ પોતાના પહેલા દીકરા પર જ વિશ્વાસ મૂકી શકે તેમ હતું. જીવનમાં પ્લાનિંગ કરવું બહુ અગત્યનું છે અને આ પ્રકારે પરિવારના સભ્યોને ભવિષ્ય માટે માતા પિતા પ્લાનિંગ કરે એ સાહજિક છે. ક્યારેક સવાલ અને સંઘર્ષ થાય, પણ અહીંયા શું થશે એ વાતને આપણે માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

અને ત્યાં તો ખૂબ જ અદ્ભુત સમાચાર આવ્યા. ઈસરો તરફથી શ્યામને અમેરિકા જવાનું નક્કી થયું. ખાસ તો સંશોધન માટે હવે તેણે ફ્લોરિડા જવાનું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેને ગુજરાતીમાં અનુવાદ કરીને આપણી સમક્ષ મૂકી છે આ નવલિકાને, તે છે સુધા મહેતા. નીલાબા તો સાચે જ ખુશીથી ઉછળી પડ્યા. એક નાનકડી બાળાની જેમ તેમની ચટર પટર શરૂ થઈ ગઈ. મેં તો સાંભળ્યું છે કે ત્યાંનું સોનું બહુ સસ્તું છે, વળી કેસર અને ઇલાયચી તો કેવા ઊંચી જાતના ત્યાં મળે. આવું બધું લાવવાનું ભૂલતો નહીં જ્યારે પાછો આવે ને ત્યારે. હા, કહી દઉં છું. સુરભીએ પણ ઉમેર્યું, મોટાભાઈ પાછા આવો ને ત્યારે ઓછામાં ઓછી 6 સાડીઓ ફક્ત મારા માટે લાવજો. કેવળ મનહરલાલ અને ગિરીશે કોઈ જાતની માગણી શ્યામ પાસે રજૂ ન કરી. ઘણા લાંબા સમયથી સેવેલું સ્વપ્ન હવે સાકાર થયું હતું. શ્યામ એ તકોની ભૂમિ, અદ્ભુત સમૃદ્ધિની ભૂમિમાં આવી પહોંચ્યો. એ ભૂમિ એણે ધારી હતી તેનાથી જુદી નીકળી. આ એવો દેશ હતો કે જે હર પળ દોડતો જ હતો. અહીં પાણીની કોઈ અછત ન હતી, વીજળી પણ

બહુ મોટા પ્રમાણમાં મળી શકતી, મકાનો પણ સરળતાથી મળી જતા, પોતાના બધા નાગરિકોની મૂળભૂત માનવીય જરૂરિયાતો ક્ષમતાથી કદાચ તેથી પણ વધુ પૂરવા માટે આ દેશ સક્ષમ હતો. આથી જ પૂરા વિશ્વમાં તેને સૌથી વધુ સમૃદ્ધ દેશ કહેવામાં આવ્યો અને વળી સૌથી વધુ શક્તિશાળી પણ. ભારત એક 5000 વર્ષ પુરાણો દેશ છે, જ્યાં મહાન સમ્રાટોએ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ શાસન કર્યું. આ ભૂમિ જે એક સમય ખૂબ પ્રશંસા પ્રાપ્ત હતી, તે ભૂમિમાં હવે અછતો અને વહેમોએ ઘર ગોળ્યું હતું. લાંબી અને દુઃખદાયક બીમારીથી પીડાતા કોઈ શરીરની જેમ તેનું ચૈતન્ય ઝાંખું પડી રહ્યું હતું, ઉડી રહ્યું હતું. એ દેશ જેને અનેક રોગો લાગુ પડ્યા હોય તેની સરખામણી અમેરિકા સાથે કેવી રીતે થઈ શકે? આ પરિસ્થિતિ વર્ષો પહેલા લખાયેલી ભારતની પરિસ્થિતિ અને અમેરિકાની સદ્ધરતા સાથે છે. આજની પરિસ્થિતિ સાથે તેને કંઈ લેવા દેવા નથી, પણ આજે પણ માનવું તો પડે કે અમેરિકા ઘણી બધી બાબતોમાં, માનવીય બાબતોમાં સુખ અને સમૃદ્ધિ આપી રહ્યું છે. દોડતો દેશ છે, આગળ જ વધે છે, અને ભારત આજે એના પથ કરતા વધારે સક્ષમ અને સુદૃઢ બન્યો છે. પણ અપેક્ષા તો અમેરિકાની રહેવાની. શું થશે હવે શ્યામના જીવનમાં? માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આખાય અમેરિકામાં કુશળ વહીવટને શ્યામ જોઈ શક્યો. કોઈનું પણ ઘર શોધવામાં તેને થોડી મિનિટો જ થતી અને તેમાં પણ કોઈની મદદ લેવી પડતી નહોતી. દુનિયાના કોઈ પણ ખૂણે તે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકતો. અડધી જ મિનિટમાં ગાડી, ઘર, ટેલિફોન વગેરે બધું જ એ ખરીદી શક્યો. ભારતમાં તો આ બધું કોઈ ધનવાન હોય ને તો જ કરી શકે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથાના અંશોને આરજે એઆરના એટલે કે મારા સ્વરમાં. બહુ જ જલ્દી શ્યામને તો અમેરિકાની જીવનશૈલીની આરામદાયક સગવડો અને અન્ય આકર્ષણો ગમવા લાગ્યા. આ દેશ એટલો આશ્ચર્યજનક અને અદ્ભુત છે તે પોતાની જાતને કહેતો, હજાર વાર કહેતો. અને અહીં રહેનારા લોકો પણ કેટલા બધા સુખી છે. તેની નોકરી પણ ઘણી સંતોષજનક હતી. ભારતમાં તો જે આ કામ કરતો તેનાથી આ ઘણું બધું વધારે મહત્વનું કામ પણ તેને મળ્યું હતું. ભારતમાં મળતા પગાર કરતા પણ અહીં ઘણો મોટો પગાર હવે તેને મળતો. પરિશ્રમ કરવાની ટેવ ધરાવતો અને વળી ક્ષમતાવાળો હોવાથી શ્યામ ઝડપથી જ સફળતાની નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યો. પોતાના કામ અને પગારથી ખૂબ જ રાજી થતો શ્યામ પોતાની આ નવી જિંદગીમાં નવા જોશથી જોડાઈ ગયો. જીવનમાં થતા ફેરફાર અને નવી મળતી તકોને આપણે વધાવીએ છીએ, એ જ તો આપણા જીવનનો લક્ષ્યાંક છે. સફળતાઓને કેવી રીતે પચાવી અને શ્યામના જીવનમાં પછી કેવા ફેરફારો થાય છે એ તો આપણે સૌએ જાણવું છે અને તમારામાં પણ અધિરાઈ છે. સુધામૂર્તિએ લખેલી આ નવલકથાને માણવાની મજા પણ કંઈક ઓર છે. હું તમને બધું જ કહેવાનો છું અંશોમાં, ટુકડાઓમાં. પણ સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ ફરી પાછો હું આવું છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

જ્યારે એક સાંજે કામથી ઘરે પાછો ફરતો હતો શ્યામ, ત્યારે સ્વાભાવિક રીતે તેને પોતાનું કુટુંબ યાદ આવતું. તેણે માતાને કાગળોમાં અમેરિકાના જીવનશૈલી વિશે લખ્યું, ત્યાં મળતા વિવિધ જાતના શાકભાજીને ફળો વિશે લખ્યું, તેણે જાત જાતના ફળોના રસો વિશે લખ્યું, જેની બોટલોનો આકાર પણ જુદા જુદા હતા તે લખ્યું, વળી દુકાનોમાં કેટલી જાતના આઈસ્ક્રીમ મળે એ પણ લખ્યું, અને પૈસા બદલાવી આપતા મશીનો અને કચરાના ડબ્બા ભેગા કરતી ટ્રકો તેના વિશે પણ લખ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી ભાષાની સાહિત્યમાં પણ એક અનેરું સ્થાન ધરાવતી આ ડોલર વહુ નવલકથાને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ફળનો રસ પીધા પછી તેને મન ન થયું કે તેની બોટલ ફેંકી દે. ત્યારે તેણે માને લખ્યું, જો તું અહીંયા હોત ને તો આવી બધી સરસ બોટલોમાં વળી જાત જાતના અથાણા પણ તે ભરી દીધા હોત, અને અમેરિકામાં ખોરાક પણ કેટલો સસ્તો હતો, વળી લોકો પણ કેટલા વિશ્વાસપાત્ર અને પ્રામાણિક, તેવો કોઈ ફેરિયો ઊભો ન હોય તેવા રસ્તા પરના સ્ટોલોમાંથી સમાચારપત્રો ખરીદતા, તો પણ તેના યોગ્ય પૈસાની ચૂકવણી માટે બાજુના ડબ્બામાં અચૂક પૈસા નાખતા, બસોમાં પણ કંડક્ટરની કોઈ જરૂર નથી, અમેરિકનો ટિકિટના પૈસા કોઈ જાતના કપટ વિના ચૂકવી જ દેતા, અને આ બધા જ કાગળો તેણે પોતાની માતાને લખ્યા હતા. અને પછી તેણે ડોલર વિશે લખ્યું, તેની જાદુઈ તાકાત અને તેની મહાન ખરીદી શક્તિ, અને હકીકત એ કે એક ડોલર માટે 45 રૂપિયા એ સમયમાં આપવા પડે એ પણ લખ્યું. અને આશ્ચર્યજનક બાબત એ હતી કે જો તમારા ખિસ્સામાં ડોલર હોય તો તમે આખી દુનિયામાં કોઈ પણ ચિંતા વિના ખૂણે ખૂણે પ્રવાસ કરી શકો. આ વૈશ્વિક સ્વીકાર પામેલ શક્તિશાળી ચલણી નાણું આજના આધુનિક સમયનું એક સાધન હતું, અને એણે આ ડોલરની મોહિનીની બધી જ વાતો માને પોતાના કાગળમાં લખી હતી. માં સિવાય એને આ બધી વાતોને પ્રોત્સાહન પણ કોણ આપે? એના પિતા કે ગિરીશ તો બિલકુલ નહીં, અને સુરભીની અપેક્ષાઓ વધારે હતી. બીજા કોઈ મિત્રો કે એ સાથે વાત કરવાનું કોઈ મહત્વ ન હતું, એટલે એને બધું જ લખ્યું હતું. બીજું શું લખ્યું ને શું વાતો કરવાનું હતું એ બધું જ આ અંશમાં આવશે. આ માટે જોડાયેલા રહો ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ત્યારે જ્યારે નીલાબાની રસોઈ થોડી બગડી જતી ત્યારે તે કુટુંબના બાકીના સભ્યોનું અનુમાન સાચું ઠરતું કે એ દિવસે શ્યામનો પત્ર આવ્યો જ હશે. પોતાના દીકરા તરફથી આવેલો પત્ર તરત જ રાંધણ કળા ઉપર પ્રભાવ પાડતો. કોઈ પણ વાર આ પત્ર પહોંચ્યો એટલે કશું જ ન થાય એવું તો ન જ બનતું. કોઈ વાર ભાત ચોંટી જતા તો શાક કાચું રહેતું કે પછી દાળમાં વધુ પડતું મીઠું પડી જતું અને ચામાં ખાડ વધી જતી. માની વાત છે ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહોની સાથે આ નવલકથાના અંશોને પણ તમે સતત જીવનમાં વાગોળતા રહો. સુધામૂર્તિ લિખિત આ ડોલર વહુ નવલકથા અને જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે તે હું આરજે એઆર મારા સ્વરમાં લઈને આપને કહી રહ્યો છું. એ દિવસો એવા હતા કે જ્યારે નીલાબા ભારતમાં કેવળ શારીરિક રીતે હાજર રહેતા અને તેમનું હૃદય અને મન તો અમેરિકાના એક છેડેથી બીજે છેડે ઉડ્યા કરતું. હવે તરતમાં જ પાછા જવાનો સમય આવશે તેવું પ્રશિક્ષણ ટ્રેનિંગમાં 3-4 અઠવાડિયામાં સંપન્ન થતું હતું, એટલે કે કહેવામાં આવતું. ત્યારે શ્યામે ભારત પાછા આવવાનું થશે અને ઈસરોના કોઈ નવા વૈજ્ઞાનિકને તેને આ પ્રશિક્ષણ આપવી પડશે અને એની ફરજ પડશે એ વિચાર માત્ર તેને નાખુશ કરી દેતો. તેણે ઈસરોના જ બીજા કેટલાક કર્મચારીઓ અંગે વિચારવા માંડ્યું જેઓ પ્રશિક્ષણ માટે અમેરિકા આવ્યા તો હતા પણ પછી પાછા કદી ભારત આવ્યા જ નહોતા, એટલે કે ગુમ થઈ જવાનો માર્ગ લીધો હતો. પછી તેઓ કોઈ અમેરિકન કંપનીમાં કામે જોડાઈ જતા. જે લોકોએ તેમને કામે રાખ્યા હતા તેમણે તેમને કહ્યું હતું, ચિંતા ના કરશો, અમે તમને ગ્રીન કાર્ડ અમારા વકીલોની મારફતે અપાવી દઈશું. આ સ્વાર્થીપણું પણ પોતાના જીવન અને પરિવાર માટે કેટલું અગત્યનું હતું. શ્યામ શું આવું કરશે કે નહીં એ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ બધા ગુમ થનાર લોકોએ ખરી રીતે તો અમેરિકામાં આવ્યા પહેલા એમની સંસ્થામાં એટલે કે પોતાની પ્રશિક્ષણ માટે અહીં મોકલી આપનારી સંસ્થામાં એવું લખાણ આપેલું હતું કે અમે ભારત પાછા આવીને પછી તમારી સંસ્થામાં 5 વર્ષ ઓછામાં ઓછું કામ કરીશું અને સહીઓ પણ એ શરતોમાં બાહેધરી આપતા કરી હતી. જો આ શરતોનું તેઓ પાલન ન કરે તો સજાપાત્ર ઠરે તેમ પણ હતું. પરંતુ આ બધી નાની નાની વાતો પ્રત્યે ગુમ થઈ જનારાઓ તરફથી બેપરવાઈ દાખવવામાં આવતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો કે જેના રચયિતા સુધા મૂર્તિને અનુવાદ કર્યો છે સુધા મહેતાએ અને હું RJAR ગુજરાતીમાં તમારા સુધી રેડિયો પાલનપુર થકી પહોંચાડી રહ્યો છું. સામાન્ય રીતે આ ગુમ થનારા લોકો એવું માનતા હતા કે પહેલા તેમને સજા ફરમાવા તો દો પછી જોઈ લેવાશે શું કરવું અને પડશે એવા દેવાશે. જે દિવસથી શ્યામે અમેરિકાની ભૂમિ પર પગ મૂક્યો હતો તે જ દિવસથી તેણે આવા ગુમ થનારાઓની કથાઓ માટે કાન ખુલ્લા રાખ્યા હતા. આ તો હવે એક સામાન્ય પ્રયુક્તિ જ જાણે બની ગઈ હતી. તેણે પોતાના સાથીદારો અને રાજીવ અને શ્રીકાંત પર આવું શરતી બોન્ડ સ્વીકાર્યા પછી અમેરિકા આવી અને ગુમ થયા હતા તે વાતો વિશેનો અભિપ્રાય મેળવ્યો હતો. પણ પછીથી અમેરિકામાં ભૂગર્ભમાં ચાલી ગયા અને તેઓ અહીં પ્રચ્છન્ન અને ખાનગી રીતે રહેવા લાગ્યા. ઇસરોના ઉચ્ચ અધિકારીઓએ વાસ્તવમાં તો શ્યામને પણ પત્ર લખ્યો કે આ બંને ગુમ થનારા સાથીદારોની શોધ કરી તેમના સરનામાં મોકલી આપવો. શ્યામને ખબર હતી કે રાજીવ અને શ્રીકાંત હવે સંતાતા સંતાતા કયે ઠેકાણે રહેવા લાગ્યા હતા, પણ તેણે એ બાબતે મૌન જ સેવ્યું હતું. ગ્રીન કાર્ડ મળી ગયા બાદ આ ગુમશદા લોકો હિંમતભેર પોતાના અડ્ડામાંથી બહાર આવી જતા અને પાછા ભારત પણ ફરતા, જ્યાં તેઓ ધનવાન અને પ્રતિષ્ઠિત કુટુંબની સુંદર છોકરીઓ સાથે લગ્ન કરી લેતા અને ખૂબ રોપથી પાછા અમેરિકા આવી જતા, જ્યાં તેઓ સુખી અને સ્થિર જીવન ગાળતા. હવે તો તેઓ ડોલર દેશના નાગરિકો હતા ને.

ચૂબે છે, લાગે છે, પણ હકીકત છે આપણા ભારતીયોની. છોડીએ, અને શું થશે નવલકથામાં, શ્યામ શું આવું કરશે કે નહીં એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ, અથવા તો ફરી ક્યારે. પણ તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા હતા રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના રચયિતા છે સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથા શ્યામ અને એના જીવનને, અમેરિકાના સ્વપ્ન અને ડોલર વહુ પરિવારની પ્રગતિ, એવી તો ઘણી બધી બાબતોનો સમાવેશ કરે છે. અને એટલે જ તો આપણા જીવનમાં પણ આ પ્રગતિ અને પંથ, કે જ્યાં આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાની છે, તે વર્ષો પહેલા અને આજે પણ સેમ છે. એટલે જ હું તમારી સાથે વહેંચી રહ્યો. આ નવલકથાના અંશો કેવા લાગે છે એના અભિપ્રાય મને મોકલી આપો. અને આ માટે તમારે શું કરવાનું છે? માત્ર 9512-66-88 પર વોટ્સએપ કરીને તમારા મેસેજ ટેક્સ્ટ અથવા તો વોઇસમાં મોકલી આપવાના છે. આ સિવાય ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મેસેજીસ કરીને, કોમેન્ટ કરીને પણ મોકલી શકો. રેડિયો પાલનપુર લખશો એટલે આ બધા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખુલી જશે. સિવાય રેડિયો ગાર્ડન પર અને અમારી મોબાઈલ એપ્લિકેશન પર પણ આ બધા જ વિકલ્પો ઉપલબ્ધ છે. અમારા પ્રતિભાવ કાર્યક્રમ વિશે નવું શું જાણવા માંગો છો? એક નવા કલેવરમાં, નવા સ્વરૂપમાં ટૂંક સમયમાં આ સમુદાયિક રેડિયો સ્ટેશન આવી રહ્યો છે અને આ માટે તમારા અભિપ્રાય અગત્યના છે, તો મોકલી આપો. આ સિવાય તમે વિશ્વના કોઈપણ ખૂણામાં હોવ કે અન્ય મિત્રોને આપણા આ સમુદાયિક રેડિયોને પહોંચાડવા માંગતા હોવ, તો તમે અમારી આ રેડિયો પાલનપુર લખેલી અને શોધેલી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પર મોકલી આપો. સિવાય મેં કહ્યું એમ રેડિયો ગાર્ડન પર પણ મને અથવા અમારા બધા જ આરજીઝને તમે સાંભળી શકો છો. તો તમારા અભિપ્રાય મને મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું રેડિયો પાલનપુર પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

sana inşallah.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો.

બનતું હશે ને, તમારા પપ્પાએ કીધું હશે કે આજે હું તમને ફરવા લઈ જઈશ. તમે બધા સરસ મજાને તૈયાર થઈને બેસી જાઓ અને રાહ જુઓ કે પપ્પા ક્યારે ફરવા લઈ જાય, ક્યારે ફરવા લઈ જાય. પણ થાય શું, ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ

0: આપણે ધક્કા મારવા પડશે ગાડીને. હા ભાઈ હેલી બેન, મારો ધક્કા, પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મારાવે તો.
1: આ બાળકો તો તૈયાર જ છે.
0: તૈયાર છો ને બધા ધક્કા મારવા?

0: માર્યા, ધીરે ધીરે ગાડી આગળ ચાલી. તો મિત્રો, તમને ખબર છે કયા કયા પ્રકારની ગાડીઓ હોય? કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતી તો હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો છો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને વળી ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

થઈ ગઈએ તો આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી. બરાબર, હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો

0: પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
0: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર.

0: Then no.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો.

0: શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર.
1: ગોતીલો તમે ગોતીલો, ગોતીલો ગોતીલો તમે ગોતીલો, ગોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતીલો.
2: પ્રવાસી શબ્દ કેવો છે નહીં? આજકાલ વરસાદની મોસમ છે એટલે પ્રવાસીઓ તમને ઠેર ઠેર જોવા મળશે. જ્યાં ઝરણા જોવા મળશે, જ્યાં વરસાદનો માહોલ, જ્યાં હિલ સ્ટેશન જોવા મળશે, ત્યાં પ્રવાસીઓની ભીડભાડ પણ જોવા મળશે. આ સોંગ મારી આજની વાત પર તદ્દન સૂટ થતું હતું એટલે મેં વિચાર્યું ચાલો સ્ટાર્ટિંગ આ સોંગથી કરી લઈએ. કેમ કે આજે આપણે પ્રવાસ, સફર અને મોસમ જે ચાલી રહી છે વરસાદની, એની પર થોડી ઘણી વાતો કરવાના છીએ. સાથે સાથે પર્યાવરણની પણ વાતો કરીશું. પરંતુ હા, આ બોરિંગ લેક્ચર ટાઈપ તમને નહીં લાગે, કેમ કે હું જે વાત કરવાની છું એ ક્યાંક ને ક્યાંક તમને મને અસર જરૂર કરશે. શરૂઆત કરીએ એ પહેલાં ચાલો એક સરસ મજાનું સોંગ સાંભળી લઈએ. ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરોને, જોવી તી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીજીની લખેલા પંક્તિઓ બહુ સ્પર્શ કરે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. કોઈ ગાઈડ કે કોઈ પણ લોકલ જે જાણકાર માણસ છે એને સાથે લઈને નહીં, પરંતુ એકલા જ કોઈ પ્રવાસી નીકળી પડીએ. કોઈ નવી જગ્યાઓની ગલીઓ મારે જાતે શોધવી હતી, એ ત્યાં જાતે ફરવું હતું, એ સ્ટોરીઝ, એ વાર્તાઓ, એ લોકોને મળીને એમની વાતો જાણવી હતી, યા તો એ જંગલ ને પહાડને ખુદ મારે જાતે જઈને શોધવા હતા. એટલે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલની કુંજ કુંજ જોવી હતી. પરંતુ આજનો એવો માહોલ થઈ ગયો છે કે તમે ગાઈડ વગર કે કોઈ લોકલ જાણકાર વગર કોઈ જગ્યાએ પહોંચી વળો તો કદાચ તમે ખોવાઈ જાઓ. એમેઝોનના જંગલોની વાત લઈ લો. આપણે વાત કરી રહ્યા છીએ આજના આ સરસ મજાના ટોપિકની, પ્રવાસી, સફર અને આજનું મોસમ જે વરસાદનો છે. ઘણા બધા લોકો આવી રીતે પ્રવાસ

0: નીકળી પડતા હોય છે અને પ્રવાસ પર નીકળતા પહેલાં એ ઘણી બધી જાણકારીઓ પણ પ્રાપ્ત કરી લેતા હોય છે કે આ જગ્યા અહીંયા આવી છે, અહીંયાથી આટલી દૂર આવી છે. એટલે હવે પહેલાંની જેમ એવું રહ્યું નથી કે કોઈ આમ જ નીકળી પડે અને જાતે જ એ સફરને ખેડે અને એ રસ્તાઓને ખોદે અને શોધે, પરંતુ હવે પહેલાંથી જ ગૂગલ મેપ જડી જાય છે, કોઈ જાણકાર મળી જાય છે, કોઈ ગાઈડ મળી જાય છે અને એ જગ્યાએ પહોંચી જવાય છે. પરંતુ એ જગ્યાએ પહોંચીને આપણે શું કરીએ છીએ? વાત હું આગળ વધારીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો આરજે અંજલિ સાથે રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિશાળી જગ વિસ્તારી નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. આ વાક્ય જ્યારે લખાયું હશે ત્યારે કવિના મનમાં શું વિચાર આવ્યો હશે? કવિ ક્યાં ફરતા હશે? એ સાહિત્યકાર કઈ જગ્યાએ હશે જ્યારે એમને આ વિચાર આવ્યો અને એમને પોતાની ડાયરીમાં કે પેનથી કંડાર્યો હશે? મને એવું લાગે છે કે એમને પણ કોઈ એવી જગ્યા મળી હશે જેમને પક્ષીઓને પશુઓને ખિલખિલાહટ ફરતા રમતા કોઈ જંગલમાં જોયા હશે, સાથે સાથે માનવોને પણ જોયા હશે જે એમની સાથે જ હળી મળીને રહે છે. વખત એ જૂનો હશે જ્યારે આ વાક્ય લખાયું હશે, પરંતુ જ્યારે હવે હું આ વાક્ય સાંભળું છું યા ક્યારે વિચારું છું આવી જગ્યાઓએ જઈને, ત્યારે મને અલગ જ દ્રશ્ય ઉપજી આવે છે. દ્રશ્ય જ્યાં કુદરત અને પર્યાવરણની સાથે સાથે પ્લાસ્ટિકનો ઢગલો જોવા મળે છે, ક્યાંક વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની

0: ઈંટો જોવા મળે છે, ચમચીઓ જોવા મળે છે, જ્યાં એવું લાગે છે કે પર્યાવરણને માણવા અને એને નિહાળવા લોકો તો ઘણા બધા આવે છે, પરંતુ એને સાચવવા માટેની દ્રષ્ટિ ઘરે ભૂલીને આવે છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: I hate you.

કહેવાય છે પ્લાસ્ટિકનું નિકાલ ઘણો હાર્ડ છે, મતલબ અઘરો છે. પ્લાસ્ટિક એ પર્યાવરણને નુકસાન કરે છે. અને આ વાક્ય આપણે નાનપણથી સ્કૂલમાંથી ભણતા આવ્યા છીએ. દરેકને ખબર છે નાનપણમાં ભણવામાં આવતું, છતાં આપણે એને યુઝ કરીએ છીએ કેમ કે એ આપણી રોજબરોજની વસ્તુઓમાં, ચીજોમાં એનો ઉપયોગ થાય છે. કદાચ એના વગર આપણે બજારમાં વસ્તુઓ લેવા જઈએ તો આપણને ન મળે. પરંતુ જ્યારે એ જ પ્લાસ્ટિક આપણે ખુદ એવી જગ્યાઓએ જઈને ફેંકીને આવે છે જ્યાંથી એનો નિકાલ ઘણા વર્ષો સુધી નથી થતો, હું વાત કરી રહી છું આપણા જ બનાસકાંઠા વિસ્તારની.

0: અમુક સારી એવી વરસાદી માહોલમાં નિહાળવા જેવી જગ્યાઓ વિશે. મેં જ્યારે એ જગ્યાઓની વિઝિટ કરી ત્યારે મને ત્યાં ઢગલો પ્લાસ્ટિક જોવા મળ્યું, સાથે સાથે એક બાજુ ઝરણા વહેતા હોય, નદી જોવા મળતી હોય, તળાવ ને લોકો ખુશખુશાલ એન્જોય કરતા હોય એ વાતાવરણને, ત્યાં જ નજીકમાં ખાડા હોય ત્યાં ખાડામાં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે, બિસ્કિટના પ્લાસ્ટિક રેપર જોવા મળે, વેફરના પ્લાસ્ટિક રેપર જોવા મળે. પ્રશ્ન એ થતો હોય છે કે જ્યારે જે વસ્તુ આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે પ્લાસ્ટિકથી પર્યાવરણને ઘણું નુકસાન છે, એ વસ્તુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે ભૂલી કેમ જઈએ છીએ? સરકાર આટલું બધું સમજાવતી હોય છે કે પર્યાવરણને બચાવો, વૃક્ષોને બચાવો, પાણી બચાવો, છતાં આપણે કેમ એને ઇગ્નોર કરીએ છીએ?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તમને એવું લાગતું હશે કે આજે આરજે અંજલિ સફરની વાતોની સાથે સાથે જાણે કે ટકોર કરતી હોય એવું લાગે છે. એકચ્યુઅલી ટકોર કરવા જેવી છે. જ્યારે વરસાદી માહોલ થાય, વરસાદની સિઝન આવે, ત્યારે આપણે બધા જ, હું તો પાલનપુર, પાલનપુરની નજીકના ગામો, આખું બનાસકાંઠા ફરવા નીકળવું પડતું હોય છે. આપણી નજીકની જગ્યાઓ હાથીદરા છે, બાલારામ છે, વિશ્વેશ્વર છે, યા તો જેસોર સાઈડ કેદારનાથ મંદિર જ્યાં તમે જતા હોય છે, ઘણી બધી જગ્યા છે, ધારમાતા છે. પરંતુ એ જગ્યાઓએ જઈને આપણે શું કરીએ છીએ? આપણે કેમ એ વસ્તુઓને ફોલો નથી કરતા જે ત્યાં લખેલી છે? પ્લાસ્ટિકનો કચરો અહીંયા નાખવો નહીં, એ જ જગ્યા ઉપર તમને વધારે પ્લાસ્ટિક જોવા મળશે. અહીંયા ગંદકી કરવી નહીં, એ જ જગ્યા ઉપર તમને વધારે ગંદકી જોવા મળશે.

0: મને એવો પ્રશ્ન થાય છે કે કેમ માનસિકતા આ બદલાતી નથી, જે વસ્તુ નથી કરવાની એ જગ્યા ઉપર એ વસ્તુઓ કેમ જોવા મળે છે? નાનપણથી જે વાત આપણે શીખતા આવ્યા છીએ એ મોટા થઈને કેમ ભૂલી જઈએ છીએ એ પ્રશ્ન થાય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

થોડા સમય પહેલાં હું રિક્ષામાં રેડિયો આવતી હતી. વરસાદનો સમય હતો અને ગોળાઈ સાઈડ થોડે દૂર સિટી લાઇટથી ગોળાઈ સુધીનો રસ્તો છે ત્યાં થોડો ટ્રાફિક થયો તો મારી રિક્ષા ઊભી રહી. બાજુના રોડ પર સામેથી એક ભાઈ ચાલતા ચાલતા આવતા હતા. એમના હાથમાં નાની એક પડીકી હતી. એમણે એમાંથી એ વસ્તુ ખાધી. એ પડીકીને બહુ આરામથી વાળી, બહુ નાના પીસમાં એને જ્યાં સુધી વળે ત્યાં સુધી વાળી. મને એમ થતું હતું કે એ હવે આ પડીકીને ફેંકી દેશે, પરંતુ એમણે મારા વિચારથી તદ્દન જુદું જ કાર્ય કર્યું. એમને એ પડીકીને, એ પ્લાસ્ટિકની એ પડીકીને એમને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. એ જે પણ વસ્તુ જે ખાઈ રહ્યા હતા એ સારી હતી ખરાબ હતી એ મને નથી ખબર, એમના શરીર માટે સારી હતી કે નહીં, પરંતુ હા, એમને એ પડીકી રસ્તામાં ન ફેંકતા એમને પર્યાવરણ માટે બહુ સારું એવું કામ કર્યું. એમની માટે મને રિસ્પેક્ટ ઉપજી આવી. કેટલા લોકો હશે જે વિચારતા હશે કે આટલા નાના રેપરથી શું થશે, આટલા નાના કાગળિયાથી શું થશે, થોડી પર્યાવરણને નુકસાન કરવાનું છે. પરંતુ આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં કરોડો લોકો રહે છે, આપણે એકલા નથી. એ કરોડો લોકો જો આવી માનસિકતા રાખશે કે આટલા નાના રેપરથી શું થવાનું, તો તમે વિચારો કે બોલી રહ્યા છે, એ કરોડો લોકો બોલી રહ્યા છે આટલા નાના રેપરથી શું થવાનું.

શહેરોની વાત તો ચલો છોડો, કેમ કે શહેરોમાં સફાઈ સદંતર થયા કરતી હોય છે, પરંતુ જ્યારે તમે કોઈ બીજી જગ્યાએ ફરવા જાઓ છો, ફરવા લાયક સ્થળો સુધી પહોંચી જાઓ છો, ત્યાં જઈને જ્યારે તમે એ ગંદકી કરો છો, ત્યાં જઈને જ્યારે તમે પ્લાસ્ટિક ફેંકી આવો છો, ત્યાંથી કોણ ઉપાડવાનું? હવે તો જંગલો છે, આપણો બનાસકાંઠામાં કેટલા જંગલો છે, કેટલા ફોરેસ્ટ વિસ્તારો છે, જ્યાં તમે કદાચ વિધાઉટ પરમિશન પણ ઘૂસી ગયા હો, ઝરણા જોવા માટે, નદીઓ જોવા માટે, જ્યાં પરમિશન નથી ત્યાં. તો ત્યાં તમે જો એ પ્લાસ્ટિકના કચરા ફેંકીને આવો છો, ત્યાંથી એ પ્લાસ્ટિક નિકાલ કરવામાં કેટલા વર્ષો લાગશે? કોઈની નજર પડશે, અને પડશે તો શું એ સફાઈ થશે? વિચાર તમારે કરવાનો છે અને મારે કરવાનો છે કે આપણે આપણા બનાસકાંઠાના જંગલો વિસ્તારોમાં, જ્યાં ડુંગરો છે, નદીઓ છે, ઝરણા છે, ત્યાં એ વાતાવરણ એવું ને એવું રાખો, એની સલામતી એ આપણી ફરજ છે. એઝ અ આરજી એ મારી જવાબદારી છે કે જો મેં મારી આંખે કોઈ એવું કાર્ય થતું જોયું છે જે ન

0: થવું જોઈએ, તો હું એની ટકોર કરું, હું એ વાત તમારા સુધી પહોંચાડું કે કદાચ મને જે સાંભળે છે એમાંથી એક બે વ્યક્તિઓ જો આવનાર સમયમાં કોઈ સારી એવી જગ્યાએ ફરવા જવાના હોય તો અવશ્ય પર્યાવરણની સંભાળ રાખે, એની કાળજી કરે, અને જે પ્લાસ્ટિકનો સામાન લઈને ગયા છે એ સાથે રિટર્ન પરત લાવે અને એનો યોગ્ય નિકાલ કરે. હું આરજે અંજલિ ફરીથી મળીશ તમને ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. વરસાદની મોસમ છે તો એન્જોય કરો, પરંતુ પર્યાવરણને બચાવજો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે.

0: માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: 90.4 FM રેડિયો પાલનપુર પર શ્રોતા મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આપણા શહેરમાં વસતા તમામ સમુદાયને વાચા આપી શકાય એવો આપણો એક નાનકડો પ્રયાસ હોય છે. આપણા શહેરની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય, એમ કેટલાય સમુદાયો અને કેટલાય પ્રાંતોમાંથી આવતા લોકો અહીં રોજીરોટી માટે આવીને વસે છે અને એમની સંસ્કૃતિ સાથે આ શહેરની સંસ્કૃતિમાં એ ભળી ગયા છે. આવો જ એક સમુદાય છે, એટલે પંજાબથી આવતા આપણા પંજાબી મિત્રો. એટલે રેડિયો પાલનપુર તેમના માટે લઈ આવ્યા છે પંજાબી ફોકનો ખજાનો. અને ત્યાંની માટીની સોંધીસી ખુશબુ તો ન લાવી શકીએ, પરંતુ ત્યાંના લોક સંગીતને, ત્યાંના ગીતોને પીરસીને તેમને પણ અહીં આપણામાં આપણે પ્રેમથી ભેળવી દઈએ. તો શ્રોતા મિત્રો, આ શ્રેણીમાં આપણે સાંભળીશું પંજાબી લોકગીતો અને પંજાબી ગીતોની મહેફિલ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM ની સાથે રેડિયો પાલનપુર પર.
1: ਪੈਂਦੀ ਧਮਕ ਨਗਾਰੇ ਮੌਤ ਕੰਬੇ ਨਾਲੇ ਚਾਸ਼ਨੀ ਡੋਲੀ ਜਾਂਦੀ ਆ ਓਏ ਦੰਦਾਂ ਬੁੱਲਾਂ ਤੇ ਨੱਚਦੀ ਨਹੀਂ ਕੱਲਾ ਇਹ ਤਾਂ ਢਿੱਡ ਚੋਂ ਬੋਲੀ ਜਾਂਦੀ ਆ ਓਏ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટ એપિસોડમાં આપણે સાંભળેલું કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ ભારતની મોટી નદીઓ છે. તે મને ખબર છે. તે નદીઓ ક્યાંથી નીકળે છે તે ખબર હોવા છતાં ક્યાં જઈને કેટલે દૂર સાગરને મળે છે તે વિશે હું અજ્ઞાત છું. આમ ભારતની મોટી લાંબી નદીઓના મારા લિસ્ટમાં આ ત્રણ સિવાયની એક નદીનું નામ આજે ઉમેરાયું, નર્મદા. વધુ એકવાર તેને જોઉં એ પહેલાં તો જીભ વળાંક વળી ગઈ. આના આગળનો એપિસોડ આજે આપણે સાંભળીશું. પહાડી શહેરની ગલીઓમાં જીભ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારું સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઈવરને કહ્યું, લગે હાથ ભીજવા દે કોઈ કે સાથ મેં. અમે ખાલી હાથે આગળ ચાલ્યા. 5-1 મિનિટમાં એક ડેલી બંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનની બીજે છેડે આ ડેલીની બરાબર સામે લાંબી પડસાળ પર હાર બંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસી ક્યારો. ડાબા હાથના ખૂણે ગમાણમાં 3-1 ગાય, વાછરડા, પડસાળમાં ગાદી તકિયાવાળો ઝૂલો, છેક સામેના ભાગે નાહવા ધોવાની રૂમો. ઘરમાંથી આરતીની ઘંટડીઓનો અવાજ સંભળાયો. અમે ચોક વચ્ચે આવ્યા ત્યાં બાથરૂમ તરફની તાંબાની ઝારી ભરીને એક રાજસ્થાની પાઘડી પહેરેલો માણસ આવ્યો અને પડસાળના પગથી ઊભો રહ્યો. ગુપ્તાજી ત્યાં ઊભા રહ્યા અને હાથ પગ ધોવામાં પડ્યા. હું સીધો જ પગથિયા ચડવા માંડ્યો. પ્રભુ, ગુપ્તાજીએ મને રોકતા કહ્યું, હાથ મું ધોલે બાદ અંદર ચલે, માકો પસંદ નહીં આવેગા. આ શબ્દો સાંભળતા જ મારા મનમાં ક્ષણિક વિદ્રોહ જાગીને સમી ગયો. ગુપ્તાજીએ માત્ર સ્વચ્છતાના આગ્રહવશ હાથ પગ ધોઈને આગળ જવા કહ્યું હોત તો મને આનંદ થાત, પણ 50-55 વર્ષના ગુપ્તાજી સ્વતંત્ર રીતે વર્તી પણ શકતા નથી તે મારું મન સહ્યું શક્યું નહીં. મને ગુપ્તાજીના માં ઉપર પણ ક્રોધ ઉપજ્યો કે આ સ્ત્રી પોતે વૃદ્ધ થઈ હશે છતાં પોતાના સંતાનોને સ્વતંત્ર થવા દેતી નથી. વળી જે માતાનો ગુપ્તાજી પર આટલો પ્રભાવ છે તે પોતે તો પુત્ર સામે આવ્યા પણ નહીં. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ગુપ્તાજી ઘરમાં ગયા. હું હિંચકે બેઠો, છાપા વાંચ્યા. થોડી વારે માણસ આવીને ચા મૂકી ગયો. તે પી રહ્યું ત્યાં ગુપ્તાજી આવ્યા અને કહ્યું, પાણી રાખી દે હે, સ્નાન હો જાય. હું નાહીને બહાર નીકળ્યો ત્યારે ગુપ્તાજી બજારમાં ગયા હતા. ઘરમાં કોઈ ન હતું. ગુપ્તાજીના કુટુંબમાં બીજા કોણ કોણ છે તે મને ખબર ન હતી. આવડું મોટું મકાન અને ફક્ત બે જ માણસો, એ જરા ખૂંચ્યું. હું ફરી પેલા પડસાળના હિંચકે જઈને બેઠો. ત્યાં અંદરના કમરામાંથી ગુપ્તાજીના મા બહાર આવ્યા. ગોળ મટોળ ઉજળું મો, હાથ પર છૂંદડા ટાંકેલા. આટલી અવસ્થા અને ભરેલું શરીર છતાં આંખોમાં વૃદ્ધત્વનું નામ નિશાન નહીં. બિહારી બહાર ગયો, તેમણે મને કહ્યું. ગુપ્તાજીનું નામ બિહારી છે તે મને અત્યારે ખબર પડી. મા જે હિંચકા પાસે પહોંચ્યા કે પેલા પાઘડીવાળા માણસે ખુરશી લાવીને ત્યાં મૂકી. મા તેના પર બેઠા અને મને પૂછ્યું, ઘરમાં સબ ઠીક ઠાક સે હે? મારા જેવા સાવ અજાણ્યા સાથે મા જે આ રીતે ઘરના વડીલની જેમ વાત કરશે તેવી ધારણા મને નહોતી. મેં જરા અચકાતા જવાબ આપ્યો, મારા ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું. મા જે આગળ કંઈ બોલી ન શક્યા. વાત વાળી લેવા તે બીજી વાતે ચડ્યા. સુપ્રિયાને કહાં છોડાય? સુપ્રિયા માટે વપરાતો સુપ્રિયા શબ્દ માજીના મોઢે તો કંઈક વિશેષ ભાવવાહી લાગ્યો. મને થયું હું પણ તેને સુપ્રિયા જ કહીશ. સાતવા મોડે મેં જવાબ આપ્યો, ભલી છે લડકી, માજી બોલ્યા. મેં કહું અબ શાદી કર લે, પર ભટકતી રહે જંગલમાં. મેં કહું મત મારી ગઈ હે સોરીની. પછી દરવાજા તરફ જોઈને થોડી વાર મૌન બેસી રહ્યા. પછી પાછા કહે, ઘર આજ ખાલી લાગે મુને, બિહારી કી બહુ પુત્તર સબ ગ્વાલિયર ગયે, આવેંગે કલ પરસો. કહી તે હસ્યા અને મને પૂછ્યું, તું તો ઠીક સે હે ને સોરા? હા,

મેં કહ્યું. પછી શું બોલું તે ન સમજાતા સામું પૂછ્યું, આપ કેસી હો, મને કા હોવે હે, બેઠી હું ખાંસી ખા પી કે. 12-13 સાલની આઈ થી રાજસ્થાન સે આ ઘર મેં, અબ દેખ બોડિયા હો ચલી હું. બોલીને તે મુક્ત રીતે હસી પડ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું તમને હસતા જોઈ રહ્યો. 12-13 વર્ષની વયે આ સ્ત્રી પરણીને અહીં આવી હશે. પહેલા દરવાજે તેની સાસુએ તેને પૂછીને અંદર લીધી હશે. ત્યાંથી આ તેનું ઘર છે. શરૂઆતમાં કદાચ તે ઘરના નવા સભ્ય તરીકે રહી હશે, પણ ધીમે ધીમે તે આ ઘરની એક ચક્રી શાસક બની હશે. બહોત ભલી હોતી થી મેરી સાસ, માજી ઊંડો શ્વાસ લઈને આગળ બોલ્યા. અપણી બેટી સમજ કે સબ કુછ સિખાવે મને, કભી મારપીટ ભી કર લેતી થી, પર માં ના મારેગી તો બીજા કોણ લોગા મારેગા. માજીની સ્મૃતિઓ ઉભરાઈ આવી. તેમની વાતો ચાલતી રહી. ગુપ્તાજીનો જન્મ, ગુપ્તાજીની બહેનનો જન્મ, માજીના પિતાનો સ્વભાવ, ધંધો ધાપો, લગ્નો અને માજીના પતિના અવસાન સુધીનો તમામ ઇતિહાસ અને પ્રસંગો તેમની વાતોમાં રજૂ કરી દીધા. મારી જિંદગીના આટલા વર્ષોમાં મેં ક્યારેય કોઈ વ્યક્તિ કે કુટુંબ વિશે આટલી જાણકારી આટલા ટૂંકા સમયમાં મેળવી નથી. પ્રોફેસર રુડોલ્ફ તો સરળ માણસ છે અને હું તેમની સાથે વર્ષોથી કામ કરું છું, છતાં તેમના ઘરે નહોતો ગયો ત્યાં સુધી મને એ પણ ખબર ન હતી કે લ્યુસી નામની ગ્રેજ્યુએટ પુત્રીનાથી પિતા છે. પોતાની આટલી અંગત વાતો મારા અંતર્ગત મિત્રોએ પણ મને નથી કહી, નથી મેં મારી વાત કોઈને કહી. અહીં આવીને હજી થોડા જ કલાકો વીત્યા છે ને આ ઘરને હું એ રીતે ઓળખતો થઈ ગયો કે જાણે તેમની સાથે વર્ષોના સંબંધે જોડાયેલો હોઉં. આટલી સ્વાભાવિક રીતે પહેલી જ વખત મળતા માણસને કોઈ પોતાની અંગત વાતો કહી શકે એવું આજે જોયા જાણ્યા છતાં માનવું કઠિન લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું તો લગભગ એકલો જ મોટો થયો છું, મેં માજીને કહ્યું. મુંબઈના ઘરમાં ડેડી, મમ્મી અને હું આટલા જ રહેતા. મમ્મીના અવસાન પછી મારા નાનીમાં મને પોતાને ઘરે તેડી ગયેલા, પણ ત્યાં મારી તબિયત સરખી રહી નથી, તેથી ડેડીએ મને પંચગની મૂક્યો. તે પછી 4-1 વર્ષ હું અને ડેડી પરદેશ જતા રહ્યા. મારે આટલી વાતો મેં તેમને કહી. હું એક અજાણી વૃદ્ધા સાથે આટલું ભળી જઈશ તે કલ્પના પણ મને નહોતી, કોણ જાણે કેમ. પણ આ વાતો થયા પછી અચાનક અને માનસિક હળવાશનો અનુભવ થયો. કદાચ જીવનમાં પ્રથમ વખત મને આવી અનુભૂતિ થઈ હશે. અમે હજી વાતો કરતા રહે ત્યાં ગુપ્તાજી આવ્યા. ખાણા લગવા દિયોમાં, તેમણે ઓટલા પાસે પગ ધોતા કહ્યું. પેલો પાઘડીવાળો માણસ પાટલા બાજટ ગોઠવી ગયો, સામે એક બીજો બાજટ મૂક્યો. તેના પર માજી બેઠા અને અમારા ભાણાને જોતા રહ્યા. આ લાવો તે લાવો કહેતા વચ્ચે વચ્ચે મારી સુપ્રિયાને ખાણા મિલા હશે કે નહીં તેવી ચિંતા કરતા રહ્યા. બપોરે મારે ઊંઘવા સિવાય કંઈ કામ ન હતું. રાતની સફર પછી થાકતું લાગ્યું હતું, પણ મને ઊંઘ ન આવી. છેલ્લા કમરામાં બારી પાસે મારા માટે નખાયેલા ઢોલિયા પર લંબાવીને મેં ના કહેવી હોય ત્યારે હા ન કહેવી નામનું પુસ્તક વાંચ્યા કર્યું. વગર કામની પડોજળમાંથી ઉગરવાના કિમિયા બતાવતું આ પુસ્તક મને મારા મિત્ર રોબર્ટે ભેટ આપેલું. વાંચતા વાંચતા કોણ જાણે કેમ પણ મને ગુપ્તાજીના માજી અને તેમની સરખામણીમાં મારા નાનીમાં યાદ આવ્યા. ત્યારે આટલી જ ઉંમર હશે નાનીમાની અને બાને નહીં ગમે વાળી વાત પણ આ જ રીતે ત્યાં થતી. નાનીમાના ઘરમાં પણ કેટલા બધા માણસો હતા, ઘર જોડે નાનકડું, પણ કોણ જાણે સી રીતે એમાં અમે બધા મજાથી રહી શકીએ. મહેશ મામા, શાંતા મામી, તેમના દીકરાઓ ઉમેશ અને નાનીઓ, વિધવા ચંદ્રામાસી, તેમની દીકરી રેણુ અને પેલા દેવતા નાના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. કચ્છના એક ખૂણે નાનકડા ગામમાં વીતેલા વર્ષને મેં ભાગ્યે જ ક્યારેક સંભાળ્યું હશે. ઝડપથી વહી રહેલા વર્ષો, કમાઓ અને ખાઓ, કંઈક બનો, આગળ નીકળી જાઓ, આ બધી ધમાલમાં મને સમય પણ ક્યાં હતો. આજે કંઈ કામ નથી, વાંચવાથી પણ કંટાળું છું, ત્યારે આ અરણ્ય ખૂણે વસેલા શહેરમાં મારી આંખો સમક્ષ પેલું સાવ સુક્કી ધરા પર થોરિયાની વાડો વચ્ચે વસેલું ગામડું આવીને ઊભું રહે છે. બાને નહીં ગમે, શાંતા મામી જાણે મને સમજાવતા હોય તેમ કહેતા, ભાણાભાઈ ઉઠો, સૂરજ ઉગી જશે તો, કે તમારા જેવડા છોકરાઓએ 3 રોટલા તો ખાવા જ જોઈએ, ભૂખ્યા રહેશો તો. આ દરેક તોની પાછળનું વાક્ય મામી ન કહેતા હોય તો પણ અમે બધા સમજી શક્યા હોત. બાને નહીં ગમે. આમાં સૌથી નવાઈ ભરી વાત તો એ હતી કે બા એટલે કે મારા નાની માં તો ક્યારેય પોતાને નથી ગમ્યું એમ કહેતા જ નહીં, ન ક્યારેય

ને વઢે ન કશું કરતા રોકે. આમ છતાં જેણે પણ કોઈ ભૂલ કરી હોય તેને ખાતરીથી સમજાઈ જતું કે આવું બાને ગમ્યું નહીં હોય. બાને ન ગમે તેવું કોઈ કરતું નહીં, એમાં અપવાદ હતા. એક હું અને બીજા દેવતા નાના, મારા સદગત નાનાના પિતરાઈ. તેમનું મગજ અસ્થિર હતું તે તો હું મોટપણે જાણી શક્યો. કચ્છમાં હતો ત્યારે તો તેમના અસ્વાભાવિક વર્તન વિશે એક જ ખુલાસો સાંભળવા મળતો, એ તો દેવતા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારું બાળમન મને તેમના તરફ પૂજ્ય ભાવ રાખતું. મને ન ગમે તેવું ઘણું તેઓ કરતા, પણ આખરે તો એ દેવતા હતા. જો કોઈ માણસ મટીને દેવતા બની જાય તો તેને પોતાની ઈચ્છા પ્રમાણે વ્રત

દેવું પડે ને, ક્યારેક તો મને પણ થતું કે આ દેવતા બનવાનો કિમિયો હાથ લાગે તો મજાનું. હું તો સાવ નાનું, ચોથા પાંચમામાં હોઈશ. મારી મમ્મી ગુજરી ગઈ તેની ત્રીજે કે ચોથે દિવસે મેં ઘરમાં મહેશ મામા અને નાની માને જોયા. સાંજે તેમણે ડેડીને કહ્યું, વળતા હું ભાણિયાને હારી લઈ જાઉં છું, આગળ ઉપર ભગવાન સુજાડે એ કરશું. આમ મારે કચ્છ જવાનું નક્કી થયેલું. નાની માની રતનજીવી દીકરીનું એકમાત્ર સંતાન, હું દસેક દિવસ પછી ગાડીએ ચડીને મુંબઈ નીકળેલો. રસ્તામાં પેલી મોટી મસ્ત નદી આવી ત્યાં તાંબાનો સિક્કો પાણીમાં પધરાવતા નાનીમાએ મને હાથ જોડાવેલા અને બોલેલા, હે નર્મદા માં, મારા ભાણિયાની રક્ષા કરજે. નાની માના આ વાક્યે મને તે નદી પ્રત્યે કંઈક વિશેષ ભાવ પ્રેરેલો, એટલું મને યાદ. ટ્રેનની અને થોડી બળદગાડાની મુસાફરીમાં મને મજા પડેલી. મમ્મી યાદ આવ્યા કરતી, પણ મને રડવું આવતું ન હતું. જોકે કચ્છ પહોંચ્યા પછી મારે રડવાના ઘણા પ્રસંગો બનેલા. પહેલા જ દિવસે મામાના નાનિયા સાથે તાંબાનો લોટો લઈને ગામ બહાર થોરિયાની વાડે જઈને બેસવું પડ્યું. ત્યારે શરમ અને સંકોચથી મને રડવું આવી ગયેલું. ઓરે મારી મમ્મી, આવી જગ્યાએ મને એકલો મૂકી દેવાશ તો ભગવાન પાસે ચાલી ગઈ. અમારું મુંબઈનું નાનું સુઘડ ફ્લેટ મને દિવસે સાંભળેલો તેવો ફરી ક્યારેય સાંભળ્યો નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.

આજ અચાનક એક નવ પરિચિત કુટુંબના ઘરમાં બેસીને આ સ્મૃતિઓ વાગોળું છું. હજી બે દિવસ પહેલાં જ મેં તુષારને શાળાના દિવસો યાદ ન કરવાની સૂચના આપેલી, અને આજે આવું મને કેમ થયું હશે તે વિચારું ત્યાં ફળિયામાં માજીનો અવાજ સંભળાયો. પૂરો દિન ભટકતી રહી, અબ જાકે આવી ઘર, કહું અબ ઢંગથી રહે તો માનું. સુપ્રિયા જ આવી હોય તેમ માનીને મેં વિચારવું છોડ્યું અને બહાર આવીને ઊભો. બહાર સુપ્રિયા પગથે હાથ પગ ધોતી હતી તે બતાવીને માજીને પગે લાગી અને પછી માજીને બાથમાં લઈ તેમના ગાલ સાથે પોતાનું ગાલ દબાવ્યું. ગંદી, માજીએ તેને બાથમાં લેતા કહ્યું. રાત્રે બહાર ફળિયામાં અમારા માટે ઢોળિયા ઢળાયા. માજીએ જાતે પગથી ઊભા રહીને માણસ પાસે આખી વ્યવસ્થા ગોઠવાવી. ઢોલિયા, તીપર ગાદલા, સફેદ ઉછાળ, ઓસિકા અને ઓઢણ, માથા તરફના ભાગે નાના ટેબલ પર પાણીનો કળશ અને બાવળના લીલા દાંતણ. હું હિંચકા પર બેઠો બેઠો બધું જ ગોઠવાતું જોઈ રહ્યો હતો. સુપ્રિયા પરસાળમાં થાંભલાને અઢેલીને બેઠી બેઠી મહાભારત વાંચતી હતી. અમે સુવાની તૈયારી કરી એટલે ગુપ્તાજીના ઢોળિયા પાછળ નેતરની ખુરશી મુકાવીને માજી બેઠા. પેલો પાઘડીધારી વાટકીમાં તેલ આપી ગયો. માજી ગુપ્તાજીના માથા પર તેલ ઘસવા લાગ્યા. 5-10 મિનિટ માલિશ કરીને માજી ઉઠ્યા. જતા જતા મને કહે, લગાવું તું ને? મને? મેં આશ્ચર્યથી પૂછ્યું અને તરત સ્વસ્થ થતા જવાબ આપ્યો, નહીં નહીં, મને ટેવ નથી. માજી પગથિયા ચડીને પરસાળમાં પહોંચ્યા જ હશે કે સુપ્રિયા બોલી ઉઠી, પાર્વતી માં, મને તારા મથા ધોઈ લે સોરી. પાર્વતી માએ જવાબ આપ્યો, પૂરા જંગલ ભર લાઈ હો માથે પર, કાલે પહેલે નાઈ લે તો ફિર તેલ ભી ડાલુંગી, તો હાલરડું સંભળાવું પડશે. સુપ્રિયાએ હટ કરી, તેરી ઉંમર ક્યાં લોરી સુણવા જેસી હે, કહેતા માજી હસ્યા. પછી તરત મંજૂરી આપતા બોલ્યા, ઠીક, સુણા દેતી હું, પર એક જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી

ભલે એક. સુપ્રિયા પુસ્તક થેલામાં મૂકીને ઊભી થઈ. અંદર જઈ કપડાં બદલી આવીને પરસાળમાં થયેલી તેની પથારીમાં લંબાતા બોલી, ચાલો ગાઓ. માજી પોતાની પથારીમાં બેઠા તો સુપ્રિયા કહે, તમે તમારી સૂતા સૂતા ગાઓ ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. કોઈ સોતે સોતે લોરી થોડા ગાતા હે, માજીએ કહ્યું. સુપ્રિયાએ હાલરડું સાંભળવાની જીત કરી. તેની મને ખૂબ નવાઈ ઉપજી. આદિવાસી કલ્યાણ કેન્દ્રની સંચાલિકા આટલા સંપર્કો ધરાવતી 25-27 વર્ષની ભણેલી ગણેલી યુવતી બાળક જેવી જીત કરે તે મારા માન્યમાં ન આવી. પ્રોફેસર રુડોલ્ફ આ યુવતીમાં જે શ્રદ્ધા બતાવે છે તે કયા કારણસર હશે તે સમજવું મને કઠિન લાગ્યું. દેખ, મોટી કહાની ગાઉં હું, માજીએ કહ્યું અને સુપ્રિયાના મસ્તક પર હાથ ફેરવતા બાળકને સમજાવતા હોય તેમ આગળ બોલ્યા, ખતમ હોણે કે પહેલે સો જાણા. 70-72 વર્ષના વૃદ્ધ દેહમાં જાણે અચાનક સ્ફૂર્તિનો સંચાર થયો હોય તેમ પાર્વતીમાં ટટ્ટાર બેઠા. વળતી પડે જે સ્વર અને શબ્દો મેં સાંભળ્યા તે મને અકળ અનુભવ કરાવી ગયા. સમરથ સિમરલું શ્રી હરિ, લાગુ સરસ

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સુપ્રિયાએ તો પરાણે જાગીને પણ હાલરડું પૂરું સાંભળ્યું હશે. હું આગલી રાતના ઉજાગરા અને થાકથી ભરેલું આ હાલરડાની મોહિનીને ખાળી શકું તેમ ન હતું. ધીમે ધીમે મારી આંખો ઘેરાતી હતી. તંદ્રામાં જ મને લ્યુસી દેખાઈ. જાણે તે આકાશ દર્શનની વાત માંડતી કે ફિઝિક્સના કોયડા ઉકેલતી મને કહે છે, આટલું મોટું અનંત વિશ્વ એક જ તત્વમાંથી સર્જાયું છે તે માનવું કેવું રોમાંચક છે નહીં? લ્યુસી આવું કહેતી ત્યારે તેના રોમાંચને હું સમજી ન શકતો. આજે તેવો જ રોમાંચ મને નાભી સુધી સ્પર્શી ગયો. આદિ નિરંજન અકળ સ્વરૂપ રામે લીધા રમવા રૂપ, નાનાથી તરબોળ બનેલી ક્ષણો અનંત બની જાય તેવું ઈચ્છું ત્યાં પહેલાં નિંદ્રા મને ઘેરી વળી. સ્વપ્નમાં જાણે હું કોઈ જુદા જ વિશ્વમાં પહોંચી ગયો. મારા ચહેરા પર આ ખુલ્લા ડબ્બાથી વરસતી ચાંદનીનો સ્પર્શ હું ઊંઘમાં પણ અનુભવતો હોઉં એવું મને લાગ્યું. ચાંદની કોઈ અપાર્થિવ શાંતિ પાથરતી હોય, બ્રહ્માંડનો લઈ જાણે પરસાળમાંથી રેલાઈને ચોપાસ વિસ્તરતો હોય, મારી સંવેદના જાણે દ્રશ્ય જગતમાંથી અદ્રશ્યનાદમાં પ્રવેશી ગઈ. હું જાણે કે આ અરણ્યો, આ ભૂમિ, માજી અને સુપ્રિયા ભારતીને કોઈ નવા સ્વરૂપે નિહાળતો હતો. સવારે ઉઠીને મેં રાતના અનુભવની નોંધ લખી. લ્યુસીને લખેલા અધૂરા પત્રમાં આ બધું ઉતાર્યું અને ઉમેર્યું. લ્યુસી યુનિવર્સિટીઓ અને બીજા અનેક અભ્યાસુઓ અનેક સંશોધનોના દ્વારા કે પ્રસ્થાપિત કરવા માંગે છે તે જ વાત આ અફાટ અરણ્યો વચ્ચેના નાનકડા શહેરમાં એક અભણ વૃદ્ધા ગાતી હતી. તો ગ્રીસ અને ઇજિપ્ત જવાની છે તો હવે તારે અહીં પણ આવવું રહ્યું. હું નાહીને તૈયાર થયું ત્યારે સુપ્રિયા પરસાળમાં બેઠીને વાળમાં તેલ નખાવતી હતી. પાર્વતીમાં પાછળ બાજટ પર બેસીને તેના છૂટા વાળમાં તેલ નાખીને ઘૂંચો ઉકેલતા હતા. સવારના ઉજાસમાં સુપ્રિયાનો ગોરો શાંત અને નિર્મળ ચહેરો જોતા જ આ સ્ત્રી આ વનોમાં આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરતી હશે તેવું માનવું મુશ્કેલ લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

કેટલાય વર્ષોથી મેં માણસોને સુખ સગવડો ભોગવતા જ જોયા છે. જેમ વધુ સંપત્તિ તેમ વધુ સુખ એવું માનતી દુનિયામાં મેં અત્યાર સુધીના જીવનનો મોટો ભાગ ગાળ્યો છે. કંઈક મેળવી લેવાની, કંઈક પામવાની, હોદ્દાઓને કે ચંદ્રકોને જીતવાની ભૂખ જગાડવાનું તો મારો ધંધો. મારી પાસે તાલીમ પામીને વિજયી થયેલા કેટલાય ચહેરાઓ મને યાદ છે, પણ એમાંના સર્વાધિક સુંદર ચહેરા પર પણ મેં સુપ્રિયાના ચહેરા પર દેખાય છે તેવી ઉઘડતી સવાર જેવી પ્રાકૃતિક સૌંદર્યની જાય જોવાનું યાદ નથી આવતું. હા, લ્યુસી ક્યારેક વિચારમાં બેઠી હોય ત્યારે તેના ચહેરા પર સૌમ્યતા છલકાતી, પરંતુ આટલું સરળ સૌંદર્ય તો લ્યુસીનું પણ નથી. અમે નીકળ્યા ત્યારે પાર્વતીમાએ સુપ્રિયાને સંભાળીને જવા કહ્યું અને ઉમેર્યું, છોરી, એક બાર તારી માં કા પતા મિલે, તેમની અંગત વાતમાં દખલ ન થાય તેથી હું આગળ જઈને ઊભો. પરંતુ માજીના શબ્દો મારી જિજ્ઞાસાને ઉત્તેજિત કરી ગયા. કોણ અને ક્યાં હશે સુપ્રિયાની માં? એ પ્રશ્ન મનમાં સમાવીને હું આગળ ચાલ્યો. શહેરની દસમા મોડે અમને ઉતારીને ગુપ્તાજીએ વિદાય લીધી. આઠેક આદિવાસીઓ ત્યાં હાજર હતા. પેલી ગઈકાલે ટ્રેનમાં હતી તે પૂરિયા પણ હતી. તેના પર મારી નજર પડતા તે મીઠું હસી, તેનું મધુર સ્મિત અમારા પર છવાઈ ગયું. સુપ્રિયાને તેને આવકારી. આવી છે તું? હો, પૂર્યાએ કહ્યું. પૂર્યાની પાછળ ઊભેલી એક સ્ત્રીને કદાચ આ ન ગમ્યું. તે ગમે તેમ તેણે પૂર્યાનો ચોટલો ખેંચ્યો ને કહ્યું, ચડી ગઈ હો, પર તું સીધી નહીં કરા તો મુને બોલના. જવાબમાં પૂર્યા કંઈ બોલી નહીં, માત્ર હસીને અંગૂઠો બતાવ્યો. બધાએ થોડો થોડો સામાન ઉઠાવ્યો. આશ્રમના સામાનના પોટલા મોટા હતા, તે છોડીને નાના બનાવીને વહેંચી લીધા અને અમે ચાલ્યા. આદિવાસીઓ કેડી પર એક સરખી લાઇનમાં એકની પાછળ બીજો તેમ ચાલતા રહ્યા. એ લોકો આગળ નીકળી જાય ત્યારે અમારી રાહ જોતા ઊભા રહેતા. તેમની વાતો સતત ચાલ્યા કરતી. આટલું બધું બોલ બોલ કરતા ચાલવાનું કારણ શું હશે તે મને ન સમજાયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

ટુપિયા કહે જેટલું બોલે છે એટલા જ મૂંગા પણ રહી શકે આ બધા. અત્યારે તો સાંભળ્યું છે કે વાઘ આ તરફ આવ્યો છે એટલે કલબલાટ કરશે, બાકી તો બાજુમાંથી પસાર થઈ જાય તો પણ ખબર ન પડે એટલા સાવચેત હોય આ બધા. નીચે ઊંડી ખીણ ધરાવતી પર્વતીય ધારના મઠાળે અમે કેડી પર ચાલ્યા જતા હતા. અચાનક ખીણમાંથી ફૂટી નીકળ્યા હોય તેવા લગભગ એક સરખા

પહેરાવાળા બે આદિવાસીઓ કેડી પર આવ્યા. આ બીતુબંગા આવી ગયા, સુપ્રિયાએ કહ્યું, અને આગળ ભાર વહી જતા માણસોને બૂમ પાડીને કહ્યું, હવે રોકાશો નહીં, આ બેઉ જણ આવી ગયા છે. બે યુવાનોમાંથી એક અમારી આગળ અને બીજો પાછળ ચાલ્યો. તો આ તમારા બીતુબંગા? મેં બે આદિવાસીઓને જોતા કહ્યું. મને તો એમ કે બીતુબંગા એક જ વ્યક્તિનું કે કોઈ જાતિનું નામ હશે. જવાબમાં સુપ્રિયા પોતાનું થેલું પેલા આદિવાસીના હાથમાં આપતા બોલી, છે તો બે જુદા નામ, પણ અહીં તે એક જ નામ તરીકે વપરાય છે. બેમાંથી કોઈ એકને બોલાવીએ તો એ અમને બીતુબંગા જ બોલાવાની ટેવ પડી ગઈ છે. બીતુબંગા જ બોલે હે, એમાંના એક યુવાને સુપ્રિયાની વાતમાં સૂર પુરાવ્યો. નીચે ખીણ છે તે કાકરા ખો, સુપ્રિયા મને બધું બતાવતી હતી. સામેની ડુંગર ધાર પર પણ આવો જ રસ્તો છે, ત્યાંથી પણ કેન્દ્ર પર જઈ શકાય, પણ થોડું લાંબુ પડે. આગળ જતા વચ્ચે એક પથ્થર પર બેસીને રડતી પૂર્યા મળી. વળી તને શું થયું? કહેતા સુપ્રિયા તેની પાસે ગઈ. રામ બલી પીટા હોગા, બીતુબંગા બોલ્યા. સુપ્રિયા થોડી ખીજાઈને બોલી, તેના વર જોડે ધીંગા મસ્તી કરે છે તે રામ બલીને જરાય ગમતું નથી. એ જાણે છે તોય શા માટે તોફાન ઊભું કરે છે. હું કુછ નહીં કરા, પૂર્યા મોં ચડાવીને બોલી. ઓ મુને સોતન બોલે હે, પૂર્યાની આ વાત પર સુપ્રિયા મૌન રહી. બીતુબંગાએ તરત પ્રતિભાવ આપ્યો, ઓ તો એહસાસ સોચે હે, પૂરી શૈતાન હે રામ બલી. ઉઠ હવે ઊભી થા, સુપ્રિયાએ કહ્યું અને ઉમેર્યું, સાસરે જતી રહે તો આ ઝઘડા તો ન થાય. પૂર્યાએ કંઈ જવાબ ન આપ્યો. તે ઊભી થઈને અમારી આગળ ચાલવા માંડી. અમે 8-1 કિલોમીટર ચાલ્યા હોઈશું, પણ વાતોમાં અને ઘનઘોર વનોને નિરખવામાં કેન્દ્ર પર ક્યારે પહોંચી ગયા તે ખબર ન પડી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો મારી સાથે રેડિયો પાલનપુર પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 એફએમ રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 એફએમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 એફએમ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.